નમસ્કાર, સુપ્રભાત શ્રોતા મિત્રો. એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. આજે તારીખ 2 જુલાઈ 2026, વાર ગુરુવાર, વિક્રમ સંવત 2082, શક સંવત 1948, જેઠ વદ બીજ. અત્યારે સવારના 5:57 થઈ ગઈ છે. આજનો દિવસ શુભ હો એવી મંગલ કામનાઓ સાથે આજની પ્રસારણ સભાની શરૂઆત શરણાઈની મંગલ સુરાવલીઓ સાથે કરીએ.

શ્રોતા મિત્રો, આ પ્રસારણ આપ આકાશવાણીના દમણ કેન્દ્રનું સાંભળી રહ્યા છો. મિત્રો, હવે દિલ્હી કેન્દ્ર પરથી હિન્દી સમાચાર સાંભળશો, બસ થોડી જ વારમાં.

આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ. પ્રાતકાળીન ભક્તિ સંગીત માણીએ અર્ચના સાથે.

કાર્યક્રમના આરંભે ભગવાન શિવને નમસ્કાર કરીએ. ત્રણ આંખોવાળા જે સર્પોના રાજાને માળા તરીકે પહેરે છે, જેનું શરીર પવિત્ર રાખ ભસ્મંગ રાગાઈથી લતપત છે, જે પરમ ભગવાન છે, શાશ્વત શુદ્ધ અને આકાશ અનંત દિશાઓ દ્વારા પહેરેલા છે. આવો સાંભળીએ આવા શંકર ભગવાનનું શિવ પંચાક્ષર સ્તોત્ર. ગાયક કલાકારો છે આકાશવાણી ગાયક વૃંદ.

કવિ ગોરખનાથનું આ ભજન હમણાં જ આપે સાંભળ્યું, યશવંત ભટ્ટના સ્વરમાં. કવિ સુરદાસ એટલા તો પ્રભુમય, વારંવાર પ્રભુની યાચના કરે, પ્રભુ મેરે અવગુણ ચિત્ત ના ધરો, સમદર્શી પ્રભુ નામ તિહારો, ચાહો તો પાર કરો. આવો સાંભળીએ સુરદાસનું લીધેલું આ એક ભજન છે આભા દેસાઈના સ્વરમાં.

ધરમશી રાજાના કંઠે મીરાબાઈનું પદ હમણાં જ આપે સાંભળ્યું. કાર્યક્રમના અંતે સાંભળીએ પ્રેમસિંહ ચાવડાએ ગાયેલું આ ભજન. લખ્યું છે દાસ

0: આહત પ્રાતકાલીન ભક્તિ સંગીતનો અર્ચના કાર્યક્રમ આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ. લઘુચિંતનાત્મક વાર્તા શ્રેણી અમૃતધારા. આજનો વિષય છે સંકલ્પ. વક્તા ડોક્ટર ચંદ્રકાંત શેઠ.
1: સંકલ્પ શબ્દ કાને પડતા જ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ એ પંક્તિ યાદ આવી જાય છે. જીવનમાં કોઈ સંકલ્પ તો કરવાનો જ, પણ શિવ એટલે કે કલ્યાણકારી સંકલ્પ કરવાનો, પોતાનું અને તે સાથે અન્ય સૌનું ખરેખરું કલ્યાણ કરે એવો સંકલ્પ. આપણો સંકલ્પ હોય સારા થવાનો, સાચા થવાનો, શુદ્ધ અને સશક્ત થવાનો.

0: સંકલ્પની જરૂર પડે છે ઊંચે ચડવા માટે. સંકલ્પ હોય મુશ્કેલીઓ સહન કરીને આગે કદમ ભરવા માટેનો, પરાક્રમ કે સાહસ કરવા માટેનો, આત્મસમૃદ્ધિ ને આત્મસિદ્ધિ માટેનો. સંકલ્પ ક્યારે કરવો, કઈ બાબતમાં કરવો, એ માટે સ્વસ્થ અને શાંત ચિત્તે વિચારવું જોઈએ. આપણે જીવનમાં કઈ બાબતમાં સંકલ્પ લેવો તે બધી બાજુનું વિચારીને નક્કી કરવાનું રહે છે. સંકલ્પ કરવો એટલે દ્રઢ નિશ્ચય કરવો, પારા જેવા ચંચળ મનને સ્થિર કરવું, દ્રઢ કરવું, એકાગ્ર કરવું, અને એ છે કાર્ય સાધનાનું પહેલું પગલું. એ પગલું ભરવામાં વીરતા અને ધીરતા બે અનિવાર્ય. પાયામાં સ્થિરતા ન હોય તો પ્રગતિ થતી નથી. સંકલ્પ મનમાં બાંધ્યા પછી અથવા મનને સંકલ્પમાં બાંધ્યા પછી તેને એકાગ્રતાપૂર્વક નિષ્ઠાપૂર્વક વળગીને આગળ ચાલવાનું રહે છે. સંકલ્પ સિદ્ધિમાં જે બાબતો બાધારૂપ લાગે તેનો તત્કાળ ત્યાગ કરવો જોઈએ. સંકલ્પ સિદ્ધિમાં ઉપકારક કે સહાયરૂપ બાબતોનો આપણે પૂરેપૂરો લાભ લેવો જોઈએ. આપણે સંકલ્પપૂર્વક જે કામ હાથમાં લીધું હોય તે બોજારૂપ કે વેઠરૂપ તો ન જ લાગવું જોઈએ. આપણો તો એક જ નિશ્ચય હોય, કાર્યમ સાધ્યામિ દેહમ પાત્યામિ વા, કરેંગે યા મરેંગે. તીર જેમ લક્ષ્યની દિશામાં ધસે એમ આપણો સંકલ્પ સિદ્ધ કરવા તરફ આપણે ધસવાનું હોય. અશક્ય શબ્દને આપણા જીવનના કોષમાંથી હટાવી દઈ નરવીર નેપોલિયનની જેમ આપણે આપણી લડાઈ લડી આપણો મકસદ પાર પાડવાનો રહે છે. સંકલ્પવાન મનુષ્યના પગમાં આશા અને ઉત્સાહની પાંખ હોય છે અને એની આંખોમાં ધ્રુવના તારાની સ્થિર ચમક હોય છે. એ પોતે સંકલ્પ બળે આત્મબળે પોતાના નસીબનો અજય સિકંદર બની રહે છે. એ તો ચરાથી ચરતો ભગવાનનો મંત્ર ગ્રહીને સંકલ્પપૂર્વક પોતાના જીવનના અશ્વને ધારી દિશામાં જય સિદ્ધિ માટે પ્રેરતો રહે છે. સંકલ્પ શક્તિનો મહિમા, એનો જાદુ અનેક મહાપુરુષોએ પારખ્યો છે, અનુભવ્યો છે. સર વોલ્ટર સ્કોટ, ચાર્લ્સ ડાર્વિન, સ્વેન હેડિન, તો આપણે ત્યાં સ્વામી રામતીર્થ, સ્વામી વિવેકાનંદ, ગાંધીજી જેવા અનેક મહાપુરુષોના જીવનમાં સંકલ્પ શક્તિનો ચમત્કાર થયેલો પ્રતીત થાય છે. આલ્પાત્મામાંથી મહાત્મા બનનાર ગાંધીજીના જીવનમાં સંકલ્પે કેવો પ્રબળ ભાગ ભજવ્યો છે તે આપણે જોઈ શકીએ છીએ. જેમ કોઈ સ્વપ્ન વિનાનું તેમ કોઈ શિવ સંકલ્પ વિનાનું જીવન આપણને અલુનું અને નિર્માલ્ય ન લાગે તો જ નવાઈ. સમજદાર મનુષ્ય કોઈ સંકલ્પ વિના આડેધડ પોતાની જીવન નૌકા ચલાવતો નથી. જેમ કલ્યાણ કરનારો દુર્ગતિને પામતો નથી, તેમ શિવ સંકલ્પ કરીને સાધકની રીતે જીવન યજ્ઞ કરનારો પણ દુર્ગતિને પામતો નથી.
1: સંકલ્પ આ વિષયક લઘુચિંતનાત્મક વાર્તાલાપ આપણને આપી રહ્યા હતા ડૉક્ટર ચંદ્રકાંત શેઠ. આ હતી શ્રેણી અમૃતધારા. આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ.

મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું 102.3 મેગાહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. પ્રથમ સાંભળીએ માસૂમ ફિલ્મનું ગીત, ગાયક કલાકાર ભૂપિન્દર સિંઘ અને સુરેશ વાડકરના સ્વરમાં, સંગીત રાહુલ દેવ બર્મનનું, રચના ગુલઝારની.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું અને આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. હવે સાંભળીએ રોટી કપડા ઓર મકાન ફિલ્મનું ગીત, ગાયક કલાકાર લતા મંગેશકર, મુકેશ અને સાથીઓના સ્વરમાં, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું, રચના સંતોષ આનંદની.

0: મારા વાલા સાગર ખેડૂ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: કાર્યક્રમના અંતમાં સાંભળીએ સત્યમ શિવમ સુંદરમ ફિલ્મનું ગીત.

મિત્રો, આ ગીત સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત સંસ્કૃત સમાચાર સાંભળશો બસ થોડી જ વારમાં.

અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. જૂન 2026માં રાજ્યમાં જીએસટીની આવકમાં 27% વધારો. પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરાશે. ચોમાસામાં સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ઇંધણનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા ડીજીપીની સૂચના. અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ. અને રાજ્યમાં 102 તાલુકામાં વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર. સમાચાર વિગતવાર. ગુજરાત સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન રાજ્યની જીએસટી આવકમાં 20%થી વધુ સરેરાશ વાર્ષિક વૃદ્ધિદર નોંધાયો. રાજ્યમાં જીએસટી આવક નાણાકીય વર્ષ 2000

0: 2021 માં 30,628 કરોડથી વધીને વર્ષ 2025-26માં 83,066 કરોડ થઈ છે. તો રાજ્યમાં જીએસટી ભરનારા કરદાતાઓની સંખ્યા 14 લાખને પાર થઈ છે. જૂન 2026 દરમિયાન રાજ્યની જીએસટી હેઠળ 7,800 કરોડની આવક થઈ છે, જે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 27% વધુ છે. અન્ય વેરાની વાત કરીએ તો રાજ્યની વેટ હેઠળ 3,073 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 979 કરોડ તથા વ્યવસાય વેરા હેઠળ 21 કરોડની આવક થઈ છે. આ તમામ વેરા સહિત રાજ્યકર વિભાગને જૂન 2026 દરમિયાન કુલ 11,873 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા માટે શ્રમદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આહવાન કર્યું છે. તમામ સરકારી વિભાગોને પણ પોતાની કચેરીઓ અને સંલગ્ન સંસ્થાઓમાં નિરંતર સફાઈ ઝુંબેશ ચલાવવા સૂચના આપવામાં આવી છે. સાથોસાથ પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરવાનો કેબિનેટમાં નિર્ણય કરાયો હોવાનું પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
1: આ ખેત પેદાશો સવારથી સાંજ સુધીમાં વેચવા આવ્યા હોય ત્યારે અમદાવાદથી માંડીને બધા જ્યાં જ્યાં પણ કેન્દ્ર છે ત્યાં વેચાઈ જાય છે. એનાથી તંદુરસ્તીનો પણ ફાયદો થયો છે. ત્યારે આ વેચાણ કેન્દ્રો મહાનગરમાં 3-4 હોય, તાલુકા લેવલે હોય, નગરપાલિકા લેવલે હોય, કલેક્ટરને સૂચના આપી છે ત્યારે ત્વરિત એ વેચાણ કેન્દ્રોની પ્રગતિ થઈ છે, કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે એની ઝીણવટભરી વિગતો એ પણ મને મુખ્યમંત્રીશ્રીએ મગાવી છે.
0: રાજ્યમાં ટીબી મુક્ત ભારત અભિયાનમાં કેન્દ્ર સરકારના અહેવાલમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે, ત્યારે રાજ્યને ટીબી મુક્ત કરવા તમામ જરૂરી કામગીરી કરવામાં આવશે.
1: 2015ની સરખામણીએ વર્ષ 2023માં ગુજરાતમાં ટીબીના નવા દર્દીઓના દરમાં 34% અને ટીબી મૃત્યુ દરમાં 30% ઘટાડો એ એક મહત્વપૂર્ણ સિદ્ધિ એ રાજ્યએ હાંસલ કરી છે. આપણું રાજ્ય ટીબી મુક્ત થાય એના ઇન્ડિકેટર્સ અને એ પ્રમાણેનું કામગીરી કરવાની પણ સૂચના માનની મુખ્યમંત્રીશ્રી આપી છે.
0: કેબિનેટના એક વધુ મહત્વપૂર્ણ નિર્ણયની વિગતો આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું, બીએસસી ઓનર્સ નેચરલ ફાર્મિંગની ડિગ્રીને હવે બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર સમકક્ષ માન્યતા અપાશે. નમો સ્વચ્છતા અભિયાનના પ્રથમ દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1.36 લાખ જેટલી બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ. બિનઉપયોગી ફર્નિચર, જૂની એમ્બ્યુલન્સ અને વાહનો, આઈટી અને તબીબી ઉપકરણો સહિતની આ વસ્તુઓની નિયમોનુસાર અને સમયબદ્ધ રીતે નિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે 4,000થી વધુ વસ્તુઓનું સમારકામ કરાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાના હસ્તે ભાવનગરમાં વરિષ્ઠ નાગરિકોને 2.48 કરોડની નિઃશુલ્ક સાધન સહાયનું વિતરણ કરાયું. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત એલિમ્કોના સહયોગથી 2,569 લાભાર્થીઓને સહાય પૂરી પાડવામાં આવી છે. આ પ્રસંગે રાજ્યપાલે ભાવનગરમાં પ્રધાનમંત્રી દિવ્યાશા વયોશ્રી કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કર્યું. આ અગાઉ રાજ્યપાલે જિલ્લાની મુલાકાત દરમિયાન સરતાનપર ગામે માં ખોડિયાર વન પરિસરમાં આયોજિત એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી બની ગ્રામજનો સાથે દેશી પ્રજાતિના વૃક્ષોનું મહાવૃક્ષારોપણ કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. ચોમાસા દરમિયાન સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન સ્તરે ઉપલબ્ધ રાખવા રાજ્ય પોલીસ વડા GS મલિકે સૂચના આપી છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા પૂર્વ તૈયારીઓ અને આપત્તિ વ્યવસ્થાપનની સમીક્ષા કરવા રાજ્યના પોલીસ વડા GS મલિકની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતે વિડીયો કોન્ફરન્સ યોજાઈ, જેમાં આપત્તિના સમયે NDRF, SDRF, હોમગાર્ડ, GRD, TRB અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલન કરીને સંયુક્ત કામગીરી કરવા પર ભાર મુકાયો. રાજ્યમાં SDRFની કુલ 11 કંપનીઓના 1,036 જવાનોને સંવેદનશીલ અને નિયત સ્થળો પર તૈનાત કરાશે. કસ્ટમ્સના અધિકારીઓએ ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંકોકથી આવેલા એક મુસાફરની અટકાયત કરી અને ધરપકડ કરી. મુસાફરની ટ્રોલી બેગની તપાસ દરમિયાન ખાદ્ય પેકેટોમાં છુપાયેલા 22 પારદર્શક પોલીથીનથી લપેટેલા માદક પદાર્થ મળી આવ્યા. પરીક્ષણ દરમિયાન જપ્ત કરાયેલ પદાર્થની ઓળખ હાઇડ્રોપોનિક ગાંજા તરીકે થઈ. અરવલ્લી જિલ્લા પોલીસને વોન્ટેડ આરોપીઓ સામે હાથ ધરેલી વિશેષ ઝુંબેશમાં નોંધપાત્ર સફળતા મળી છે. જિલ્લા LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે ઓપરેશન કારાવાસ અંતર્ગત 25 દિવસની

0: સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી અને 25 આરોપીઓને ઝડપી પાડ્યા છે તેમ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમએમ ઝાલાએ જણાવ્યું.
1: જૂન મહિનામાં 1/6 થી લઈને 25/6 સુધીની ડ્રાઈવનું આયોજન કરેલ હતું. ટોટલ 4 ટીમ અમે બનાવેલી હતી. તો એ 25 દિવસ દરમિયાન અમે અલગ અલગ જિલ્લાના આરોપીઓ જે અરવલ્લી જિલ્લામાં વોન્ટેડ હતા, ટોટલ 25 આરોપીઓ પકડેલ છે. જેમાંથી જાજાભગના પ્રોહિબિશનના આરોપી હતા, ઘરફોડ ચોરીના આરોપી હતા, નોર્મલ ચોરીના આરોપી હતા, બલાત્કારના આરોપી હતા, અપહરણના આરોપી હતા, મારામારીના પણ આરોપી હતા.
0: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ સુરતના બારડોલી અને પલસાણામાં 7.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. વલસાડના વાપીમાં 7.4, જૂનાગઢના માળિયા હાટીનામાં 5.28 અને રાજકોટના લોધિકામાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા. જામનગરમાં વરસાદને પગલે ટોડા ગામની સ્થાનિક નદીમાં પૂર આવતા કાલાવાડ ધોરાજી હાઇવે બંધ કરાયો. ભાવનગરના મહુવામાં 1 ઇંચ, જ્યારે તળાજા, ગારિયાધાર અને જેસરમાં હળવો વરસાદ વરસ્યો તો મહીસાગરના વીરપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. ભારે વરસાદની આગાહીને પગલે ડાંગ જિલ્લામાં સાવચેતીના પગલાં લેવા જિલ્લા વહીવટીતંત્રએ તમામ સંબંધિત વિભાગોને તકેદારીના પગલાં લેવા સૂચના આપી છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે. રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પોતાના પડતર અને લોકહિતના પ્રશ્નોની રજૂઆત માટે જિલ્લા મથક સુધી લાંબા ન થવું પડે તે હેતુથી મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા રાજ્યમાં સૌપ્રથમ જિલ્લા પંચાયત આપને દ્વાર કાર્યક્રમ નવતર પહેલ શરૂ કરાઈ છે. આ અંગે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ રોહિત પટેલે વધુ માહિતી આપી.
2: સમગ્ર મહેસાણા જિલ્લા પંચાયત એ તમારા દ્વારેના કાર્યક્રમ દ્વારા અમે સમગ્ર જિલ્લામાં તાલુકા કક્ષાએ જઈને લોકોના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થાય એના માટે પ્રજા અને તંત્રની સાથે સંકલન જળવાય એ આશય સાથે અમે આ કાર્યક્રમ શરૂ કર્યો છે.
0: અમદાવાદના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગહેલોતની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ સુરતના પોલીસ કમિશનર તરીકે સેવા આપી રહ્યા હતા. અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક રાજ્યના પોલીસ વડા બનતા તેમની ખાલી પડેલી જગ્યા પર અનુપમસિંહની નિમણૂક કરાઈ છે. ગીર સોમનાથમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ. બેઠકમાં સરકારી તથા ખાનગી જમીનો પર થયેલા ગેરકાયદે દબાણોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. જિલ્લામાં 18 જેટલા દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરાયા છે. બાકીના દબાણો સામે એફઆઈઆર નોંધવાની કડક કાર્યવાહી કરવાનો નિર્ણય બેઠકમાં લેવાયો હતો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. જૂન 2026માં રાજ્યમાં જીએસટીની આવકમાં 27% વધારો. પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરાશે. ચોમાસામાં સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ઇંધણનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા ડીજીપીની સૂચના. અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ. અને રાજ્યમાં 102 તાલુકામાં વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. પ્રસ્તુત છે અમારા આજની પ્રસારણ સભામાં રજૂ થનારા કાર્યક્રમોની માહિતી.

7:25 ભક્તિ સંગીત દમણ કેન્દ્ર પરથી સાંભળશો. 7:45 ગુજરાતી સમાચાર, બરાબર 8:00 સમાચાર પ્રભાત જે દિલ્હી કેન્દ્ર પરથી સાંભળશો. 8:15 લોકસંગીતનો કાર્યક્રમ દમણ કેન્દ્ર પરથી સાંભળશો. 8:30 વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમ માણશો.

બરાબર 10 વાગ્યે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અને 10:30 મિનિટે શ્રવણ માધુરી કાર્યક્રમ દમણ કેન્દ્ર પરથી સાંભળશો. બરાબર 11 વાગ્યાથી 12:30 સુધી વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમ માણશો. 12:30 મહિલા જગત કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળશો. બરાબર 1 વાગ્યે હિન્દી તથા અંગ્રેજી સમાચાર, 1:10 સુગમ સંગીત, 1:20 ગુજરાતી સમાચાર, 1:30 જય જવાન ફિલ્મ સંગીત અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળશો.

2:15 હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થશે. 2:30 થી 5 વાગ્યા સુધી વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો. 5 વાગ્યે હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી. 5:05 રજનીગંધા કાર્યક્રમ. 5:30 એનસીઈઆરટીનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ તથા બરાબર 6 વાગ્યે ભક્તિ સંગીતનો કાર્યક્રમ દમણ કેન્દ્ર પરથી સાંભળશો. 6:30 યુવાણી કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળશો.

7:10 પ્રાદેશિક સમાચાર 7:20 કિસાનવાણી કાર્યક્રમ દમણ કેન્દ્ર પરથી 7:50 ગુજરાતી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી બરાબર 8 વાગ્યે વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમ 8:45 સમાચાર સંધ્યા અને અંગ્રેજી સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળશો. 9:15 વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમ 10:30 આઈસીસી વુમન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલ મેચનું સીધું પ્રસારણ દિલ્હી કેન્દ્ર પરથી સાંભળશો. રાત્રિના 11 વાગ્યે હિન્દી અને અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી સાંભળશો.

અગિયાર વાગીને 10 મિનિટથી આઈસીસી વુમન્સ T20 ક્રિકેટ મેચનું 2026 ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલ મેચનું સીધું પ્રસારણ દિલ્હી કેન્દ્ર પરથી સાંભળશો. તો મિત્રો, આ હતી માહિતી અમારા આજની પ્રસારણ સભામાં રજૂ થનારા કાર્યક્રમોની.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ. પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હવે સાંભળીએ ગીતકાર મનહર ઉદાસના સ્વરમાં આ રચનાને.

0: મારા વાલા સાગરખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: ગાયક કલાકાર આશિત દેસાઈ અને હેમા સરદેસાઈના સ્વરમાં સાંભળીએ

શ્રોતા મિત્રો, આ હતો ભક્તિ સંગીતનો કાર્યક્રમ. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે થોડી જ વારમાં આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થતા ગુજરાતી સમાચાર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચીની સાથે મુલાકાત કરશે અને વાટાઘાટો થશે. જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કાના યાત્રાળુઓનું જૂથ રવાના. આવતીકાલથી યાત્રા શરૂ થશે. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો. 11,000થી વધુ લોકો ઘાયલ. વોટ્સએપ પર વપરાશકર્તાઓના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારે મેટાને નોટિસ ફટકારી. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી. અને ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સેનેગલને હરાવીને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં તેમના જાપાની સમકક્ષ સનાઈ તાઇકીચી સાથે વાર્ષિક શિખર સ્તરની વાટાઘાટો કરશે. આ સમિટ બંને પક્ષોના દ્વિપક્ષીય સહયોગના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા અને મજબૂતીકરણ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. વાટાઘાટો બાદ અનેક સમજૂતી કરાર થવાની અપેક્ષા છે.
1: નવેમ્બર 2024 માં

0: टोक्यो में आयोजित पहले आर्थिक सुरक्षा संवाद के दौरान भारत और जापान ने रणनीतिक सहयोग के लिए 5 प्राथमिकता वाले क्षेत्रों की पहचान की थी। इनमें सेमीकंडक्टर, महत्वपूर्ण खनिज, फार्मास्यूटिकल्स, स्वच्छ ऊर्जा और सूचना एवं संचार प्रौद्योगिकी शामिल है। वर्ष 2025 में आयोजित वार्षिक शिखर सम्मेलन के दौरान जापान भारत मानव संसाधन आदान प्रदान एवं सहयोग कार्य योजना शुरू की गई। इसके तहत अगले 5 वर्षों में दोनों देशों के बीच 5,00,000 लोगों के दो तरफा आदान प्रदान का लक्ष्य रखा गया है। इसमें भारत से जापान जाने वाले 50,000 कुशल और अर्ध कुशल कर्मी भी शामिल हैं। सुपर्णा सैकिया के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली।
1: જાપાનના પ્રધાનમંત્રી ગઈકાલે સાંજે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા। પ્રધાનમંત્રી તાકાઇચીની આ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેઓ આજે જાપાનના પ્રધાનમંત્રી સાથે વ્યાપક ચર્ચાઓ માટે આતુર છે, જે ભારત જાપાન વિશે વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે। એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભારતની અને તેમની પ્રથમ મુલાકાત પર તેમનું સ્વાગત કરીને ખુશ છે। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમના સંયુક્ત પ્રયાસો દ્વારા ભારત અને જાપાન હિન્દ પ્રશાંત અને તેનાથી આગળ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને આગળ વધારવાનું ચાલુ રાખશે। અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કામાં યાત્રાળુઓને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આજે સવારે 4 વાગે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી લીલી ઝંડી આપી રવાના કર્યા હતા। અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ 57 દિવસની વાર્ષિક યાત્રા આવતીકાલે કાશ્મીરના જોડિયા ટ્રેક પર સત્તાવાર રીતે શરૂ થશે અને 28 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે। યાત્રાળુઓનો પહેલો કાફલો વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ જમ્મુથી રવાના થયો હતો। આ યાત્રાની નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થાય છે। યાત્રા શરૂ થાય તે પહેલા આશરે 4,00,000 શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી હતી। આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગઈકાલે નવી દિલ્હીમાં ડેન્ગ્યુની તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી। તેમણે વિવિધ વિભાગોને ડેન્ગ્યુના કેસોના સંભવિત વધારા અંગે તૈયાર રહેવા સૂચના આપી। તેમણે રાજ્યોને, વોર્ડ કમિશનરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નિવાસી કલ્યાણ સંગઠનોને જાગૃતિ અને નિવારણના પ્રયાસોમાં સક્રિયપણે જોડાવા હાકલ કરી। આ બેઠકમાં આરોગ્યમંત્રીને રાષ્ટ્રીય સ્તરે ડેન્ગ્યુની સ્થિતિ અને દેશભરમાં હાથ ધરવામાં આવેલી તૈયારીઓના પગલાં વિશે માહિતી આપવામાં આવી હતી। ભારત અને મલેશિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી 12મી સબકમિટ મીટિંગ દરમિયાન દ્વિપક્ષીય લશ્કરી સહયોગના સમગ્ર સ્પેક્ટ્રમની સમીક્ષા કરી હતી। સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષોએ ઇન્ડો પેસિફિકમાં શાંતિ, સુરક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતા પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો। ચર્ચાઓમાં લશ્કરી, દ્વિપક્ષીય કવાયતો, તાલીમ, સ્ટાફ વાટોઘાટો, ક્ષમતા નિર્માણ, દરિયાઈ સહયોગ અને ઉભરતા ક્ષેત્રોમાં સહયોગ સહિત ચાલુ સંરક્ષણ સંબંધોને આવરી લેવામાં આવ્યા હતા। મુલાકાતી પ્રતિનિધિમંડળે સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહની પણ મુલાકાત લીધી હતી। મીટિંગ પહેલા તેઓએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી। વેનેઝુએલાના રાષ્ટ્રપતિ જ્યોર્જ રોડ્રિગ્સે જણાવ્યું છે કે એક પછી એક આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 2,295 પર પહોંચી ગયો છે અને 11,000થી વધુ લોકો ઘાયલ થયા છે। તેમણે વધુમાં જણાવ્યું કે લગભગ 13,000 લોકો બેઘર થઈ ગયા છે। દેશને એક સદીમાં સૌથી શક્તિશાળી ભૂકંપનો ભોગ બન્યાના 7 દિવસ પછી પણ બચાવ કામગીરી ચાલુ છે। દરમિયાન વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સે 7 દિવસના શોકની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે વિનાશક ભૂકંપમાં થયેલી જાનહાનિથી દેશ ખૂબ જ દુઃખી છે। આ પહેલા 25 જૂનના રોજ દક્ષિણ અમેરિકન રાષ્ટ્રમાં 7.2 અને 7.5ની તીવ્રતાના 2 સખત શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા। વેનેઝુએલાના મોટાભાગના વિસ્તારોમાં અનુભવાયેલા જોરદાર આંચકાઓના કારણે કારાકાસમાં અનેક મકાનો ધરાશાયી થયા હતા। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। પાકિસ્તાનમાં અગ્રણી માનવ અધિકાર સંગઠનોએ બલુચિસ્તાનમાં પાકિસ્તાની દળો દ્વારા વધુ 3 નાગરિકોની બળજબરીથી ગુમ કરવાનો આરોપ લગાવ્યો છે। બલુચ નેશનલ મુવમેન્ટના માનવ અધિકાર વિભાગે જણાવ્યું છે કે ગત સોમવારે પંજગુર જિલ્લાના પારૂમ વિસ્તારમાં દરોડા દરમિયાન પાકિસ્તાની દળો દ્વારા 20 વર્ષીય ડ્રાઈવર

0: બંને પક્ષો આ મહિનાની 9મી તારીખે ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનીના અંતિમ સંસ્કાર સમારોહ બાદ ચર્ચા યથાવત રાખવા સંમત થયા હતા. મીડિયા સાથે વાત કરતા અમેરિકન ઉપપ્રમુખ જેડી વાન્સે જણાવ્યું હતું કે દોહાની વાટોઘાટો સકારાત્મક છે. ટેકનિકલ સ્તરની ચર્ચાઓ અગાઉથી જ ચાલી રહી છે. તેમણે કહ્યું કે આગામી તબક્કામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રિત રહેશે અને તેમણે ઉમેર્યું કે તાજેતરના અમેરિકી લશ્કરી કાર્યવાહી પછી વાટોઘાટો સક્ષમ રીતે યોજાઈ રહી છે. ઈરાનના નાયબ વિદેશમંત્રી કાઝેમ ધરીબાબાદીએ જણાવ્યું હતું કે વાટોઘાટો 14 મુદ્દાના સમજૂતી પત્રના અમલીકરણ પર કેન્દ્રિત હતી. ઈરાન અને કતારે ઈરાનની 6 અબજ યુએસ ડોલરની સ્થિર સંપત્તિના ભાગનો ઉપયોગ કરવાની પણ ચર્ચા કરી હતી. ભારત સરકાર દ્વારા દેશમાં વોટ્સએપ પર વપરાશકર્તાઓના નામની એટલે કે યુઝર્સ નેમ ફીચર સુવિધા શરૂ કરવાની બાબતમાં મેટાને નોટિસ જારી કરી છે. મેટાને 3 દિવસમાં યુઝર નેમ ફીચર્સ અંગે વિગતવાર સ્પષ્ટતા કરવાનો નિર્દેશ આપ્યો છે.
1: सूत्रों के अनुसार मंत्रालय ने मेटा को यह भी निर्देश दिया है कि इस मामले पर परामर्श पूरा होने तक यूजर नेम फीचर शुरू न किया जाए. मंत्रालय ने व्हाट्सएप द्वारा की गई एक सार्वजनिक घोषणा पर संज्ञान लिया है. इस घोषणा में व्हाट्सएप ने भारत सहित वैश्विक स्तर पर चरणबद्ध तरीके से अपने यूजर नेम फीचर को लागू करने की बात कही थी. व्हाट्सएप ने बताया कि एक बार ये फीचर सक्रिय हो जाने पर पहली बार संपर्क करने वाले व्यक्ति को प्राप्तकर्ता का फोन नंबर दिखाई नहीं देगा. और एक
0: ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન તરફ આગળ વધવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન કોસ્ટલ કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમે શાનદાર વાપસી કરીને વધારાના સમયના રાઉન્ડ ઓફ 32 પછી સેનેગલને 3-2 હરાવ્યું અને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા.
2: આજના અખબારોમાં અલગ અલગ સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. સંદેશની હેડલાઇન છે, 7 કલાકમાં 5 ઇંચ વરસાદથી મુંબઈ બેહાલ. ગુજરાત સમાચારે યુક્રેનના હુમલામાં રશિયાની રિફાઇનરીઓ ઠપ, આ સમાચારને હેડલાઇન બનાવી છે. એનએસઓના અહેવાલને ટાંકીને દિવ્ય ભાસ્કર લખે છે, ગુજરાતના નોકરી કરતા ધંધામાં સરેરાશ 27% વધુ આવક, નોકરીમાં 9 ગુણ, ધંધામાં 13 ગુણ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાઇકેચી સાથે વાટોઘાટો કરશે. જમ્મુમાં ભગવતીનગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કાના યાત્રાળુઓનું જૂથ રવાના. આવતીકાલથી યાત્રા શરૂ થશે. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો, 11,000થી વધુ લોકો ઘાયલ. વોટ્સએપ પર વપરાશકર્તાના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારે મેટાને નોટિસ ફટકારી. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી. અને ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સેનેગલને હરાવીને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણીનું આ છે અમદાવાદ વડોદરા કેન્દ્ર.
4: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: નયા દોર ફિલ્મનું આ દેશભક્તિ ગીત સાંભળી મોહમ્મદ રફી અને બરવીરના સ્વરમાં. ગીતના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત આપ્યું છે ઓપી નૈયરે.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: दादरा नगर हवेली और दमन दीव सरकारी इंजीनियरिंग कॉलेज में
3: वर्ष 2026-27 के लिए प्रवेश शुरू.
2: डिप्लोमा से डिग्री अभ्यास के लिए सिविल, मैकेनिकल, इलेक्ट्रिकल, कंप्यूटर और बायोमेडिकल इंजीनियरिंग के लिए ऑनलाइन या ऑफलाइन आवेदन कर सकते हैं. डिप्लोमा इंजीनियरिंग के बाद डिग्री इंजीनियरिंग के दूसरे वर्ष में भी प्रवेश कर सकते हैं.
3: ऑनलाइन आवेदन के लिए वेबसाइट है www.dhtedinhdd.in.
2: हायर एंड टेक्निकल एजुकेशन विभाग, दादरा नगर हवेली और दमण दीव.
4: हवे सांभळीए गीतकार प्रभाबेन रबारीना स्वरमा आ रचनाने.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: કાર્યક્રમના અંતમાં ગાયક કલાકાર જ્યોત્સના પરમારના સ્વરમાં સાંભળીએ

મિત્રો, આ ગીત સાથે જલોક સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. મિત્રો, હવે વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમ સાંભળશો બસ થોડી જ વારમાં.

મિત્રો, આકાશવાણી દમણ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો 102.3 મેગાહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

ગુલમહોર કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ શકીલ બદાયુનીની રચનાને નૌશાદના સંગીત સાથે. રામ ઓર શ્યામ ફિલ્મનું ગીત ગાયક કલાકાર મોહમ્મદ રફીના સ્વરમાં.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
2: પોલીસ?
3: મિસ સીમા?
2: જી.
3: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભારો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
2: કેમ પણ હું
3: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
2: ડિજિટલ અરેસ્ટ?
3: 1,00,000 આપો, બચી જશો.
2: આટલા પૈસા?
3: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
2: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
3: અરે,
2: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
4: હેલો મમ્મા.
2: હાય.
5: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
6: તાજમહલ ફિલ્મનું ગીત સાંભળીએ. ગીતકાર છે મોહમ્મદ રફી, રચના સાહિર લુધિયાનવીની, સંગીતકાર છે રોશન.

0: આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે અને આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહર. ગુલમહર કાર્યક્રમમાં હવે હસરત જયપુરીની રચનાને સાંભળીએ. સંગીત સચિન દેવ બર્મનનું, ગાયક કલાકાર મોહમ્મદ રફીના સ્વરમાં. તેરે ઘર કે સામને ફિલ્મનું ગીત.

ગાયક કલાકાર એસ બાલા સુબ્રમણ્યમ અને ચિત્રા સિંહના સ્વરમાં સાંભળીએ રોઝા ફિલ્મનું ગીત. સંગીત એ આર રહેમાનનું, રચના પી કે મિશ્રાની.

0: કાર્યક્રમના અંતમાં સાંભળીએ યે જવાની હૈ દીવાની ફિલ્મનું ગીત. ગાયક કલાકાર રેખા ભારદ્વાજ અને વિશાલ દદલાની, સંગીતકાર છે પ્રીતમ, રચના અમિતાભ ભટ્ટાચાર્યની.
1: સાહેબાન, કદરદાન, મહેરબાન, આ દિલ થામ કે બેઠીએ, ક્યોંકિ અબ આપકે સામને તશરીફ લા રહી હૈ આગ્રા કી અઝીમ ફનકારા મલિકા હુસ્ન નૂર નઝર મોહતરમા.

આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, પ્રસ્તુત છે શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત સુગમ સંગીતનો કાર્યક્રમ. પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર મનહર ઉદાસના સ્વરમાં.

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
0: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે. હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કાંઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને

0: ભારત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
1: તો પૈસા ગુમાવશો.
2: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
3: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: હવે અવિનાશ વ્યાસના સંગીત સાથે એમની જ રચનાને સાંભળીએ.

શ્રોતા મિત્રો, આ સાથે જ શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમ સાંભળશો બસ થોડી જ વારમાં.

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
0: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: સહિયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની રેડિયો સખી ભાવના દોશી.
1: અને હું છું અટલ શર્મા. ભાવનાબેન, આપણે છે ને મહિલા સશક્તિકરણની વાતો ખૂબ કરતા હોઈએ છીએ, ઘણા દિવસો એવા ઉજવતા હોઈએ છીએ, ઘણી વાર એવા સ્લોગન કે નિબંધ પણ માણસો લખતા હોય છે, પણ મને એમ થાય કે એ બધું છે ને ઓન પેપર હોય છે, પણ આપણે જો ધરાતલ ઉપર કોઈ એવા વ્યક્તિને મળી લઈએ કે જે સાચેને આવું કામ કરતા હોય, તો મને લાગે છે કે ઘણી બધી જે આપણી અંદર ગેરમાન્યતાઓ છે ને આ વસ્તુને લઈને, એ પણ દૂર થાય અને સાંભળનાર બહેનો છે એને કંઈક પ્રોત્સાહન મળે, કંઈક પ્રેરણા પણ મળે.
0: સાચી વાત છે અટલબેન, અને ખાસ તો આપણે આપણા સહિયર કાર્યક્રમમાં આવા જ બહેનો સાથે આપણે વાતો કરીએ છીએ, તેમના ક્ષેત્ર વિશે વાત કરીએ છીએ, તેઓ જે કામગીરી કરે છે તેમાં અનેક પડકારો પણ આવતા હોય છે, તો આ બધી વાત જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે આપણને ખરેખર ખ્યાલ આવે કે શૂન્યમાંથી સફળતા સુધી પહોંચવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે,
1: કેટલા પડકારો આવે છે,
0: કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ અટલબેન, એક વસ્તુ છે કે આ બધામાંથી પસાર થયા પછી જ્યારે આપણે સફળ બનીએ ને તો એનો આનંદ એક અલગ જ હોય છે.
1: અને મારા ખ્યાલથી શ્રોતા મિત્રો સમજી ગયા હશે કે આવા જ એક બેનને આપણે મળવાના છીએ, પણ એ બેન છે ને એને લઈને જે આવનાર બેન છે ને એ પણ એટલા પ્રેરણાત્મક કાર્ય કરે છે.
0: અને ખરેખર અટલબેન, એક મહિલા છે એ બીજી મહિલાને આગળ વધારે, એને મદદ કરે, તો એ ખરેખર આપણે સાચું સ્ત્રી સશક્તિકરણ કહેવાય. તો આજે આપણા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આવું જ સ્ત્રી સશક્તિકરણનું કામ કરતા સુમિત્રાબેન ઠક્કર, જેઓ મહિલા સ્વરાજ મંચ સાથે સંકળાયેલા છે. છેલ્લા 3 દાયકાથી તેઓ મહિલા સશક્તિકરણ, ગ્રામ વિકાસ, ખેતી તેમજ અનેક સેવાકીય કાર્યો તેમજ રાજકીય નેતૃત્વમાં તેઓ તાલીમ પણ આપતા હોય છે, આનંદી સંસ્થા સાથે પણ સંકળાયેલા છે. આવી અગણિત કામગીરી સાથે તેઓ જોડાયેલા છે. તો સુમિત્રાબેન ઠક્કર, આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
1: નમસ્તે.
2: નમસ્તે
1: સુમિત્રાબેન, તમે ફોન ઉપર વાત કરી કે ખૂબ એક પ્રેરણાત્મક બેનને તમે લઈને આવવાના છો, બેન પણ આવી ગયા છે, તો એમનો પહેલા પરિચય અમને કરાવો.
2: તમે બહુ સરસ વાત કરી કે દીવેથી દીવો પ્રગટે, એટલે અમે જ્યારે આનંદી સંસ્થા 30 વર્ષ પહેલા શરૂ કરી ત્યારે જ આ 1995માં મહિલા પંચાયતનું 73 અમેન્ડમેન્ટ આવ્યું ને એમાં 33% બહેનો પંચાયતમાં આવે. આ બહુ મોટી તક છે. આર્થિક બહેનો તો સક્ષમ થાય પણ

0: રાજકીય નેતૃત્વ લઈને તો આખા ગામનો વિકાસ બહેનોના દ્રષ્ટિકોણથી થાય, કારણ કે ઘણી બધી બહેનોની પરિસ્થિતિ નબળી અને નીચું સ્થાન માનવામાં આવે છે. હવે ઘણી બહેનો પ્રયત્ન કરી રહી છે, તો એવા જ સંજોગોમાં અમે સિયોર તાલુકામાં કામ શરૂ કરેલું અને ત્યાં તૈયાર થયા પછી એક ફેમિલાબેન હુનાણી કરીને પોતે જે અત્યારે અમારી સાથે મહિલા સ્વરાજ મંચ નામનું એક મંચ બનાવ્યું, એ લોકોએ જે બધી ચૂંટાયેલી બહેનોએ બે હરોળની ભેગી થઈને બહેનોએ નક્કી કર્યું કે આપણે એક એવું સંગઠન બનાવીએ જેને લીધે નવી પંચાયતમાં બહેનો આવે એને મોકો મળે. નહીંતર આપણે ઘણીવાર જોઈએ છીએ છાપામાં અને વાંચતા હોઈએ છીએ કે પંચાયત મહિલાઓ વહીવટ કરવાના બદલે પતિ સરપંચ નામ પૂરતું અને કાગળ પર, પણ એમણે ઠાની લીધું હતું અને સિયોર તાલુકો આમ થોડો પ્રખ્યાત એટલે જરાક એવા પડકારો પણ આવે. પણ ત્યાં અમુક બહેનો એવી હતી પોતે અમુક સમસ્યામાં આવી અને અમે એક ન્યાય સમિતિ પણ ચલાવતા હતા, તો એમાં જે ફેમિલાબેન પોતાની વાત તો કરશે, જે આવ્યા અને એમને આ રંગ લાગી ગયો તો પોતે એ પ્રવૃત્તિઓમાં આગળ વધતા વધતા ગામના વિકાસના ઘણા કામો કર્યા અને એમણે મને લાગે છે કે બહુ સારા ઉદાહરણો ગ્રામ સભાઓમાં મહિલાઓની ભાગીદારી ને એમના એજન્ડા લઈ જવા, જે આપણે ઘણા જ વર્ષોથી એવું ઈચ્છીએ છીએ દેશમાં સરકાર શ્રી આવું બહુ જ ઈચ્છે છે અને એને એમણે સાકાર કરવા માટેનું પણ બીડું ઝડપ્યું છે, એટલે એક બહુ આવકારદાયક વાત છે. વધારે તો આપણે ફેમિલાબેન ના મોઢે જ સાંભળીએ એટલે વધારે મજા આવશે.
1: તો સૌથી પહેલા એમનું સ્વાગત કરીએ. નમસ્તે બેન.
2: નમસ્તે
1: ફેમિલાબેન. સૌથી પહેલા તો આપના ગામ વિશે થોડીક માહિતી આપો અને આપના વિશે થોડીક માહિતી આપો.
2: હું રામધરી ગામની વતની છું, સિંહોર તાલુકો, ભાવનગર જિલ્લો અને ગામ રામધરી. હું પહેલા ઘરેલુ બેન તરીકે ઘરમાં જ રહેતી હતી. મારા લગ્ન 2001 થયા હતા અને 2004 મારા પિયરમાં મારા પપ્પા સાથે જ રહેતી હતી. પછી મહિલા સ્વરાજ મંચ નામનું જે સંગઠન છે એ લોકો ગામમાં ફિલ્ડમાં આવતા અને ગામમાં બધા બહેનોને મળતા હતા, એટલે એમને મારી સાથે પરિચય થયો અને એ લોકોએ એવું કહ્યું કે તું અમારા મહિલા સ્વરાજ મંચના સંગઠનમાં જે મિટિંગો તાલીમો ટ્રેનિંગો થાય છે એમાં આવ અને જોડા. ત્યારે મેં એવું કીધું કે ના, બહાર તો હું નથી જતી, કારણ કે હું એક મુસ્લિમ જ્ઞાતિમાંથી આવું છું, એટલે અમારી જ્ઞાતિમાં એવું હોય પડદા પ્રથા હોય અને ઘરની બહાર નહીં જવાનું, દીકરીઓને ઘરમાં રહેવાનું, એવી બધી અમારી જ્ઞાતિની રૂઢીને એવા રિવાજો છે. છતાં પણ મારા પપ્પાએ એવું મને કીધું કે ના, આપણે એવું નથી કરવાની, તું બહાર જા. અને મારા પપ્પા મને મહિલા સ્વરાજ મંચના સંગઠનમાં, અમે એક લોક અધિકાર કેન્દ્ર ચલાવીએ છીએ સિંહોર તાલુકા પંચાયતમાં, તો એમાં મને એ લઈ ગયા અને હું એક દિવસ ત્યાં બેઠી. પછી બીજા દિવસે અમારી ઓફિસમાં રાજકોટમાં તાલીમ હતી, ત્યાં અમારા સંગઠનના બહેનો હતા, એમણે એવું કીધું કે અમારી સાથે આવો અને ટ્રેનિંગ લ્યો એટલે બધું શીખો એમ. ત્યારે મેં એવું કીધું કે ના ભાઈ, હું એકલી ન જાઉં. પણ પપ્પાએ એવું કીધું કે ના, આપણે બહાર નીકળવું જોઈએ અને જવું જોઈએ. એટલે પછી હું ત્યારથી 2007 મહિલા સ્વરાજ મંચ સંગઠનમાં જોડાયેલી છું અને હાલની હું મહિલા સ્વરાજ મંચની મંત્રી છું છેલ્લા 5 અને અત્યારે જે ગયા સાલ 2025 જૂનમાં ચૂંટણી આવી એમાં હું ગ્રામ પંચાયતની સભ્ય તરીકે ચૂંટાઈને આવી, 108 મતથી વિન થઈ.
3: વાહ વાહ.
2: અને અત્યારે ગ્રામ પંચાયતમાં પણ કામ કરું છું અને મહિલા સ્વરાજ મંચ સંગઠન જે છે એમાં પણ છેલ્લા 18 કામગીરી કરી રહી છું. અને હું રામધરી ગામની વતની છું, તો રામધરી ગામમાં અમારે વસ્તી છે 3000 વસ્તી છે અને અત્યારે જે અમે પંચાયતમાં કામ કરી રહ્યા છીએ, તો મહિલા સ્વરાજ મંચમાં હું જોડાઈ ત્યારથી હું ગ્રામ સંગઠનમાં કામ કરતી અને ગામનો વિકાસ, મહિલાના વિકાસ, મહિલા નેતૃત્વ, મહિલા આગળ કેવી રીતે આવે અને મહિલા હિંસાથી દૂર રહે, મહિલા પર જે હિંસા થતી હોય એ હિંસા દૂર થાય અને મહિલા કાયદાનો ઉપયોગ કરતી થાય, મહિલા પોલીસ સ્ટેશન સુધી કોર્ટ સુધી જતી થાય એવું મારું કામ છે. અને જે પીડિત મહિલા છે એમને પણ હું ન્યાય અપાવવાનું કાર્ય કરી રહી છું અને જે અમારું ગામ છે રામધરી તેમાં ઘણા બધી જ્ઞાતિના અલગ અલગ લોકો છે, પણ એ સારી રીતે અમે બધા સંપથી રહીએ છીએ અને અમારા ગામમાં કોઈ ભેદભાવ કે એવું કોઈ છે નહીં. અને જ્યારથી અમે ચૂંટાઈને આવ્યા ત્યારથી ગ્રામ વિકાસના કામો અમે કરી રહ્યા છીએ અને મહિલા ગ્રામસભા, ગ્રામસભા મહિલાને આ પંચાયતમાં જવાનું અને જ્યારે ગ્રામસભા થાય ત્યારે આપણે અમે એક દિવસ આગળ મહિલા ગ્રામસભા કરતા હોઈએ અને મહિલાના મુદ્દા છે એ લઈ અને લેખિતમાં લેતા હોય અને દરેક ગામમાં સંગઠન બનાવ્યા છે, તો સંગઠનની બહેનો 25 થી 30 બહેનો ભેગી થાય અને અલગ અલગ વોર્ડના જે પ્રશ્નો છે એ પ્રશ્નો પોતે બહેનો લખે અને લેખિત કરીને અમે બીજા દિવસે ગ્રામસભામાં એ રજૂ કરતા હોઈએ અને મહિલાના મુદ્દાને આગળ લઈ જવાનું કામ કરતા હોઈએ છીએ.
1: તો ફેમિલાબેન, કેવા કેવા મુખ્ય મુદ્દાઓ કે મુખ્ય સમસ્યા હોય છે?
2: મુખ્ય સમસ્યામાં તો મેઇન છે કે પીવાનું પાણી, ચોખ્ખું પીવાનું પાણી મહિલાને. પછી પહેલા તો ગામોમાં એવું હતું કે 12 લોકો બહેનો છે એ શૌચાલય માટે બહાર જતા હતા ખુલ્લામાં, તો આપણે બહેનો માટે શૌચાલય ઘરે ઘરે બનાવ્યા છે. પછી શેરીઓમાં બ્લોક છે, ગટર વ્યવસ્થા છે. પછી જે ગટરનું કામ કરતા હોય, જયારે ગટર ભરાય અને ઉભરાતી હોય ત્યારે જે લોકો ગટરનું કામ કરવા આવતા હોય એ ખુલ્લામાં કામ કરતા હોય છે, એટલે એ માટે આપણે પંચાયતમાં એવા ઠરાવ કરાવ્યા છે કે ભાઈ એ લોકોને કીટ મળે જેમાં સ્વચ્છતાને લઈને, એ લોકોને પણ સ્વચ્છતાની જરૂર હોય તો એ લોકોને માસ્ક મળે, પછી પહેરવાના ગ્લોવ્સ એવું બધી વસ્તુ એ લોકો ઉપયોગ કરી અને ગટરનું કામ જે ગંદકી હોય એ દૂર કરે, કારણ કે એ પણ એક માણસ જ છે. હા, એટલે એવું બધું કામ કરીએ. પછી મહિલાના નામે આવાસ, તો બહેનોના નામે આવાસ થાય, મહિલાના નામે પ્લોટ મળે, જે 100 ચોરસવારના પ્લોટ હોય છે એ મહિલાના નામે થાય, મહિલાના નામે આવાસ બને, મહિલા હિંસાથી મુક્ત થાય, એવા અલગ અલગ અમે કામો કરતા હોઈએ છીએ.
0: વાહ. પણ એટલે તમે, મને લાગે છે કે ફેમિલાબેન, એક ગામમાં યુવતીઓની મહિલાઓની સુરક્ષા માટે એ લોકોએ જે મહિલા સભામાં વાત કરતા હતા કે બહેનોને તકલીફ પડે છે એટલે દરેક સ્ટ્રીટ લાઇટ હોવી જોઈએ, તો એ માટે એ લોકોએ સરસ કામ કર્યું છે, એ જણાવો ને. હા,
2: એટલે અમે જ્યારે દર મહિને અમે પંચાયત મીટિંગ બોડી બેસીને પંચાયત મીટિંગ કરતા હોઈએ છીએ, એમાં અમે એવા ઠરાવો કર્યા છે કે જ્યારે રાત્રિના બહેનોને બહાર જવું હોય, દીકરીઓને બહાર જવું હોય, તો સુરક્ષાનો થોડોક આપણને પ્રશ્ન આવે, એટલે કે ગામે વોર્ડ વાઇઝ થાંભલાઓ એના ઉપર સ્ટ્રીટ લાઇટ, સોલાર લાઇટ અને સ્ટ્રીટ લાઇટ મૂકી છે ગામોમાં. પછી એક પંચાયતમાં અલગ અલગ સમિતિની રચના કરવાની હોય છે, તો અમે એમાં તકેદારી સમિતિ છે, એસએમસી સમિતિ છે, પાણી સમિતિ છે, અલગ અલગ સમિતિ, એમાં એક મહિલા સુરક્ષા સમિતિ આવે છે. મહિલા સુરક્ષા સમિતિની રચના કરેલી છે, એમાં મહિલા સુરક્ષા સમિતિમાં 11 બહેનો સક્રિય રીતે કાર્ય કરે છે અને ગામોમાં ઘરેલું ઝઘડા, નાના નાના ઝઘડા થતા હોય, માનો કે સાસુ વહુના હોય, નણંદ ભાભીના હોય, એવા ઝઘડા એ લોકો ગામમાં ને ગામમાં નિવારણ થઈ જાય અને આગળ ન જવું પડે, એટલે એ સમિતિ બેસે અને એનું પંચાયતમાંથી અમને એક બેનર બનાવ્યું છે પંચાયતના ખર્ચે, આપણે પંચાયતમાંથી આપણને એક રજીસ્ટર આપવામાં આવ્યું છે અને દર 3 મહિને એ મહિલા સુરક્ષા સમિતિની બેઠક થાય છે. મહિલા સ્વરાજ મંચ દ્વારા મહિલા સુરક્ષા સમિતિને તાલીમ ટ્રેનિંગ આપવામાં આવી છે અને એ બહેનો અત્યારે તૈયાર થઈ છે અને દર 3 મહિને એ બેઠક થાય છે અને બેઠકમાં જે મહિલાના મુદ્દા છે એ લેવાય છે અને જે નાના નાના ઘરેલું ઝઘડા હોય છે એના સમાધાન થાય છે. પછી મહિલા, જે આપણે મહિલા હેલ્પલાઇન છે 181 112 એનો ઉપયોગ કરતી હોય છે અને એ ગાડી બોલાવતી હોય છે અને મહિલા સુરક્ષા સમિતિ દ્વારા ઘણા આપણે ઘરેલું ઝઘડાઓનો પણ ઉકેલ લાવ્યા છે અને અત્યારે એ રજીસ્ટરમાં પણ નોંધાય છે અને બેનર પણ લગાવાય છે.
1: ખૂબ સરસ વાત છે. સ્ટ્રીટ લાઇટ આપણે શહેરમાં રહેતા હોય ને તો આપણને ટેકન ફોર ગ્રાન્ટેડ હોય કે હોય જ ને, પણ બેને જેમ કીધું કે ગામડાની પરિસ્થિતિ અલગ હોય અને ગામડાની જે બહેનો છે એમની સમસ્યાઓ પણ એક અલગ હોય.
3: અને અટલબેન, નાના વિસ્તારમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો લોકો કરતા હોય છે, પણ જો આવી કામગીરી કરવામાં આવે, નાની નાની વાતને ધ્યાનમાં લઈને જો કામગીરી કરવામાં આવે, તો ખરેખર આખા ગામને આપણે વ્યવસ્થા પૂરી પાડી શકીએ, સગવડતા પૂરી પાડી શકીએ. પણ ફેમિલાબેન, એક વસ્તુ એ પૂછવાનું મન થાય કે આપ જે રીતે કીધું કે ઘરમાંથી 4 દિવાલમાંથી આપ બહાર નહોતા નીકળ્યા, પછી તમે જ્યારે બહાર નીકળ્યા, આટલી બધી કામગીરી કરી, તો એ અનુભવ કેવો રહ્યો? કારણ કે એ સરળ તો નહીં જ હોય, એના વિશે થોડી વાત કરો.
2: એટલે એમાં એવું છે કે જ્યારે આપણે બહાર નીકળીએ ત્યારે આપણને મુશ્કેલી આવે, તકલીફ આવે અને પોતાને પણ એવું થાય કે આપણે બહાર નથી જવું, પણ મારા ઘરનાનો મને એટલો સપોર્ટ હતો, મારા ભાઈઓનો, મારા પપ્પાનો, મમ્મી તો મને પહેલેથી જ નથી, એટલે મારા મમ્મીને તો 20 વર્ષ થઈ ગયા, એટલે પપ્પાનો એટલો ટેકો હતો અને બીજું એક મહિલા સ્વરાજ મંચની જે ટીમ છે એમાં સુમિત્રાબેન અમારા આવી જાય. એ લોકોનો મને એટલી બધી હિંમત ને ટેકો આપ્યો હતો, મને બહાર નીકળવામાં સરળતા રહી. પણ જયારે હું બહાર નીકળતી ને ત્યારે ગામ લોકો એવું પેલા વાતું કરતા કે લ્યો બેનો તો થેલા લઈને નીકળી જાય છે.

0: એટલે થેલા નાખીને નીકળી ગયા એવું. પણ પહેલેથી મારું થોડું ગામમાં એટલું વર્ચસ્વ હતું કે ભાઈ આ દીકરી તો બહુ ડાય છે અને બહુ સંસ્કારી છે, એટલે એટલું બધું મુશ્કેલ નહોતું. પણ જ્યારે બહાર નીકળે ત્યારે લોકો વાતો કરે કે બહેનોને તો બહાર જવાય નહીં, ઘરમાં રહેવું પડે. અને મને ગામનો ટેકો હતો, પણ જે અમારા સંબંધીઓ હોય ને એ લોકોનું એવું કહેવાનું હતું કે આપણે તો બહાર જવાય જ નહીં, બુરખામાં રહેવાનું હોય. પણ અમારે એવી સિસ્ટમ નથી, એટલે હું બહાર નીકળી. અને તોય ઘણો બધો બધા સગાવાલાનું એવું કહેવાનું હતું કે જો કેવી ફરે છે, આવી છે પાછી સાસરેથી, તોય તે બિંદાસ ફરે છે, એને જરાય શરમ નથી એમ. ત્યારે હું એવું કહેતી હતી કે ભાઈ હું કામ કરવા જાઉં છું, હું છે ને મારી સેફટી અને હું મારી ઇજ્જત થી જ જાઉં છું અને હું સારું કામ કરવા માટે જાઉં છું. અને જે મહિલા ઉપર હિંસા થઈ છે, જે મેં સહન કરી છે ને, બીજી એવી કોઈ સ્ત્રી હિંસા નો સહન કરે, અને એ સ્ત્રીઓનો મારે બહાર કાઢવી છે. અને બહેનો, અમારા ગામડામાં એવું હોય કે બહેનો છે ને પોલીસ સ્ટેશન અને કોર્ટનું નામ લઈએ ને, તો એ લોકો એવું કહેતા હોય કે કોર્ટ અને પોલીસ સ્ટેશન સુધી તો પહોંચવાનું જ નહીં, ભલે ઘરમાં ઘરમાં માર ખાવ, તમે ઘરમાં હિંસા સહન કરો. પણ મને એવું થાય કે હિંસા સહન કરવી ને એ પણ એક હિંસા નો સામનો કરવો અને હિંસા સહન કરવી એમાં ફરક છે. એટલે મને
1: એવું લાગે કે ફેમિલાબેન જે વાત કરે ને એમાં એક ન્યાય સમિતિ છે, એટલે મોટા ભાગે પછી જે બેનો આવે ને પોતાના દુઃખ દર્દ વાત કરવા માંડે ને અને સામે વાળાને બોલાવે, એટલે ડરથી જ સમાધાન ઘણા બધા થઈ જાય. પણ એવું જે બીજી વસ્તુ હોય પણ એક એવી છાપ તો ખરી જ કે જયારે, કારણ કે બહેનોને બહુ અતિ મુશ્કેલી હોય ને ત્યારે જ જાય ને આ લોકો, જે બને ત્યાં સુધી પગથિયાં ન ચડે એના માટે કોશિશ.
2: એટલે જ્યાં સુધી સમાધાન થાય, આપસી બાતચીત થી જે પરિવારમાં કલહ છે એ શાંત થતો હોય ત્યાં સુધી બધા એમ જ ઈચ્છે કે આપણે પોલીસ કે કોર્ટ સુધી ન કરીએ.
3: પણ અટલબેન એ વસ્તુ સારી છે કે જયારે કોઈ પણ રસ્તો ન હોય અને જયારે પોલીસ નો કે કોર્ટ નો રસ્તો આપણે અપનાવવો પડે,
2: એ પણ હિંમત હોવી જોઈએ.
3: એમાં ફેમિલાબેન લોકોને હિંમત,
1: પેલા એક વખત પોતે બહાર નીકળવામાં ડરતા હતા, આજે રાત્રે ગમે ત્યારે કોઈ બેન ની તકલીફ હોય ને તો પેલું કામ એ દોડીને કરે. અને બીજું જે એને મને લાગે છે કે બહુ મોટું યોગદાન છે, આખા ગામમાં 100% સામાજિક સુરક્ષા, એટલે 100% વૃદ્ધ પેન્શન અને વિધવા પેન્શન બહેનોને, એકલ બહેનોની કોઈ પણ મુશ્કેલી હોય તો એ તરત ત્વરિત એમને આવાસ નો પ્રશ્ન છે, એનું રાશન કાર્ડ છે, કારણ કે ઘણી જ બધી સરકારની યોજનાઓ છે
2: પણ લોકો સુધી પહોંચતી નથી અને ઘણીવાર લોકો પાસે કાગળ પણ પૂરા નથી હોતા, તો એ વિશે થોડીક વાત કરો.
0: મહિલા સ્વરાજ મંચ દ્વારા અમે તાલુકા પંચાયત સિંહોરમાં એક લોક અધિકાર કેન્દ્ર ચલાવીએ છીએ. એમાં દર સોમવારે સરકારની વિવિધ યોજનાને લઈને અમે માહિતી આપતા હોઈએ, જેમ કે વિધવા પેન્શન છે, વૃદ્ધ પેન્શન છે, આવાસનું છે, મફત પ્લોટ છે, રેશન કાર્ડ છે, રેશન કાર્ડમાં નામ કમી કરાવવા કે મહિલાના નામે રેશન કાર્ડ બનાવવા, એવું બધું કામગીરી થાય છે. અને ગુરુવારે એક ન્યાય સમિતિ બેસે છે. ન્યાય સમિતિમાં અમારે એવો નિયમ હોય કે બેન જ્યારે પીડિત બેન આવે ને ત્યારે એમને સાંભળવાના, એનું કાઉન્સેલિંગ કરવાનું, પછી સામેના પક્ષને નોટિસ આપવાની, પછી સામેના પક્ષ આવે એટલે બંનેને સાથે બેસાડીને એનું કાઉન્સેલિંગ કરવાનું. બંનેનું કાઉન્સેલિંગ થાય એટલે બેનની ઈચ્છા હોય કે મારે સાસરે જવું છે અને પતિ તેડવા માંગતા હોય તો આપણે કાઉન્સેલિંગ કરી સમાધાન કરી સ્ટેમ્પ ઉપર, અને બંનેના બબ્બે કે પાંચ પાંચ સાક્ષી લાવી અને બેનને સમાધાન કરીને સાસરીએ મોકલતા હોઈએ. અને પછી દર અઠવાડિયે બેનનું ફોલોઅપ કરતા હોઈએ 6 મહિના સુધી કે તમને કેવી રીતે સાસરીમાં રાખે છે, તમારી શું ત્યાં પરિસ્થિતિ છે. એવી કામગીરી સુરક્ષા સમિતિમાં થાય છે. અને પછી જો બેનની ઈચ્છા હોય અને સામેવાળો તેડવા ના માંગતા હોય તો પછી અમે કોર્ટ કાર્યવાહી કરીએ છીએ. અને કોર્ટમાં પણ બેનને તૈયાર કરવાના, બેનને કેસ દાખલ કરવાનો, બેનની મુદતમાં સાથે જવાનું, જ્યાં સુધી બેન પોતે તૈયાર થઈ જાય કોર્ટમાં જવા માટે, એકલા પોતે બોલી શકે અંદર જઈ શકે ત્યાં સુધી આપણે એની સાથે મુદતમાં પણ જતા હોઈએ અને બેનને તૈયાર કરતા હોઈએ. માનો કે અમારે વર્ષના 100 થી 102-5 એમ કેસ આવતા હોય તો એમાંથી 60-70% તો આપણી સમિતિ દ્વારા સમાધાન જ થતા હોય છે. 10 કે 12 કેસ વર્ષના હોય અમારે સિંહોર કોર્ટમાં અમે દાખલ કરતા હોઈએ અને એ બેનને તૈયાર કરી અને બેન જાતે જતા હોય છે.
2: ફેમિલાબેન, આટલા આત્મવિશ્વાસથી તમે કોર્ટમાં જાઓ કે પોલીસ પાસે જાઓ તો પૂછવાનું મન થાય તમે કેટલું ભણેલા.
0: હું તો અત્યારે 11 ધોરણ સુધી જ ભણેલી છું. કોર્ટમાં પીએલવી તરીકે હું 5 વર્ષથી કાર્યરત છું અને જજ સાથે પણ અમારી મીટિંગ થાય છે અને કંઈ એવા અટલ

0: મુદ્દા હોય જે આમ સુલઝી ન શકે એવા હોય તો જજ અમને મને કહેતા હોય છે કે બેન તમે આમનું સમાધાન કરાવો. અને એક જિલ્લા લેવલે મીડિયેશન સેન્ટર પણ ખોલેલા છે,
1: વાહ.
0: તો મીડિયેશન સેન્ટરમાં જે લોકો પીડિત બહેનો હોય ને એ પતિ પત્નીને જ બેસવા દેતા હોય, પણ મીડિયેશન સેન્ટરમાં આપણી એટલી ઓળખ છે ને તો એ લોકો મને મીડિયેશન સેન્ટરમાં પણ બેસવા દે છે. અને એમ કહે કે બેન તમે સમાધાન કરો, વકીલથી સમાધાન ન થાય, મહિલા સ્વરાજ મંચ સમિતિ થી થતું
1: વાહ
0: હોય
1: વાહ,
0: છે.
1: ખૂબ સરસ
0: એટલે
1: કામગીરી.
0: કામ કરવું હોય ને ભાવનાબેન, તો
1: હા,
0: ભણતર કે તમારું આર્થિક સ્થિતિ કાંઈ નડતી
1: એટલે
0: નથી.
1: હજી હું એ જ પૂછવા જાઉં છું ફેમિલાબેનને કે જ્યારે કોર્ટની વાત આવે, કોર્ટમાં કેસ કરવાની વાત આવે, તો તમે સાથ તો આપો જ છો, પરંતુ ઘણીવાર એવું થાય કે સામા પક્ષવાળા પણ એનો વિરોધ કરતા હોય, કોઈ વખત એ લોકો પણ પોતાની વાત મૂકે અથવા તો કોઈ ધાક ધમકી આપે, કે ક્યારે એવો બનાવ બન્યો છે કે થોડુંક તમારે વિચારવું પડે કે હવે આમાં શું કરશું?
0: એટલે એમાં એવું છે કે પહેલા જ્યારે કોર્ટમાં 2007માં મારો પોતાનો કેસ મેં દાખલ કર્યો ને, ત્યારે પપ્પા ગયા હતા કેસ દાખલ કરવા, ત્યારે મને હિંમત નહોતી, મેં કોર્ટે કોઈ દિવસ નહોતી જોઈ. પણ પછી મહિલા સ્વરાજ મંચ દ્વારા મને ટેકો મળ્યો અને હું કોર્ટમાં ધીરે ધીરે જતી થઈ અને પછી બહેનોના કેસ લેવા માંડી. અને બહેનોને જેમ જેમ ટ્રેન કરવા લાગી એમ મારામાં પણ હિંમત આવી અને બહેનોમાં ગામની બહેનોને પણ મેં હિંમત ઊભી કરી. અને ગામની બહેનોને એવું કીધું, કાયદા બન્યા છે ને બહેનો માટે જ છે, એટલે આપણે પોલીસ સ્ટેશનનો કે કોર્ટનો ઉપયોગ કરવો જોઈએ એમ. અને અત્યારે બહેનો કોર્ટનો ઉપયોગ કરતી થઈ છે, પોલીસ સ્ટેશનનો ઉપયોગ કરતી થઈ છે, પણ જ્યારે અમે કોર્ટમાં જઈએ છીએ ને ત્યારે સામે પક્ષવાળા જે ભાઈઓ આવ્યા હોય છે ને એ લોકો એવું કહે છે કે આ બેન છે ને એ જે મારી પત્ની કે જે હોય તે પત્નીને ચડાવીને લાવ્યા છે ને એ જ એને શીખવાડે છે, અને બેન તમે અમારું સમાધાન કરાવી દો, અમે તમને પગે લાગી એવું પણ કહેતા હોય છે. ત્યારે હું એવું કહું કે તમારે પગે લાગવાની જરૂર નથી, પણ તમે બેનને સારી રીતે રાખો અને એને ઘરમાં એ તમારું ઘરનું માણસ છે એવો દરજ્જો આપો ઘરની વ્યક્તિ તરીકે, તો કોર્ટ કાર્યવાહી કશું ન થાય. પણ તમે જ્યારે એને સામે એવું વર્તન કરો છો ત્યારે આ કોર્ટ સુધી તમારો મામલો પહોંચ્યો છે ને. એટલે ઘણીવાર ભાઈઓ સાથે, જ્ઞાતિ પંચો સાથે અને જિલ્લા તાલુકાના પ્રમુખ જે હોય છે એની સાથે પણ અમારે બેઠક કરવાની થતી હોય
2: એટલે
0: છે.
2: ઘણા પંચાયતના સરપંચ ભાઈઓએ અહીંયા કેસ મોકલે છે કે ઘણી બધી જગ્યાએથી આવે કે અહીંયા એ આ લોકો, કારણ કે આપણે છે ને એક માનવીય અભિગમથી કરીએ છીએ, એવું નથી કે કાયદા કલમનો દુરુપયોગ કરવા માટે, અને પણ કાયદાની જાણકારીથી કરીએ છીએ, એટલે ખોટી રીતે કોઈને
1: હેરાન કરવા એવું
2: નથી
1: નથી
2: કરતા. સાચો પક્ષ હોય તો ભાઈઓને પણ બેનને પણ સમજાવીએ છીએ કે
1: બરાબર
2: ભાઈ આ યોગ્ય નથી. એટલા માટે ઘણા બધા લોકો, અને એને મૂળ સમસ્યા છે ને ઘણીવાર લોકો નથી જાણતા, ઘણીવાર મા બાપને નથી કહી શકતા, અને એ બહેનોને આ લોકો દિલ ખોલીને વાત કરે છે, એટલે બહુ વધારે સારી રીતે કેસનો નિવેડો આવે છે.
1: વાહ વાહ, ખૂબ સરસ.
0: તો ખૂબ સરસ, આપણે જેમ શરૂઆતમાં વાત કરી કે ગ્રાઉન્ડ લેવલ પર કોઈ વ્યક્તિ કામ કરે એમાંથી આપણને જે પ્રેરણા મળે એ કદાચ લેખો વાંચવાથી, સ્લોગન કરવાથી કે નિબંધ વાંચવાથી પણ ન મળે,
1: નથી મળતો. તો અટલબેન, આપણે હવે સમય ઘણો થઈ ગયો છે, તો છેલ્લે આપણે મુલાકાત પૂરી કરીએ એ પહેલા ફેમિલાબેનને જણાવીએ કે અમારા શ્રોતાઓ માટે કોઈ એક સંદેશ આપો.
0: આજે અહીં આવી મને બહુ સરસ લાગ્યું, સારું લાગ્યું, અને મને અહીંયા ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું. અને આકાશવાણીનું નામ સાંભળ્યું હતું પહેલેથી, અને કોઈ દિવસ આકાશવાણી જોયું નહોતું, પણ આજે જોયું તો સરસ લાગ્યું. અને હું આજે એક બહેનોને સંદેશો આપવા માંગુ છું કે જો બહેનો છે પોતે હિંસા સહન કરશે અને કાયદાનો ઉપયોગ નહીં કરે તો સમાજ એટલો બધો કાંઈ હજી પણ સુધરો પણ નથી કે બહેનોને આઝાદી આપશે. એટલે બહેનોને જો આઝાદી જોતી હોય તો બહેનોએ આગળ આવવું પડશે, અને પંચાયતમાં પણ, ગ્રામ પંચાયતમાં પણ બહેનોએ આગળ આવીને પોતે સરપંચ સભ્ય બને. અને મારી એક એક એવી પણ ઈચ્છા છે કે હું ભવિષ્યની સરપંચ બનું, અને જે સરપંચ સભ્ય બને છે બહેનો એ પોતે પોતાનો હોદ્દાનો ઉપયોગ કરે અને આગળ આવે. નારી શક્તિ જિંદાબાદ.
1: ખૂબ
0: સરસ. અને મને લાગે છે કે આપણને જેમ ફેમિલાબેન સાથે વાત કરવાની મજા આવી, મિત્રોને પણ મજા આવશે, તો એમનો નંબર મિત્રોને લખાવી દે.
1: હા ચોક્કસ, ફેમિલાબેનનો નંબર છે

આપણે ઘણી બધી વાતોની કલ્પના પણ નથી હોતી કે કેવી કેવી પરિસ્થિતિ ત્યાં ઊભી થતી હોય છે. તો આજે આ વાતચીત ઉપરથી આપણને એ પરિસ્થિતિનો પણ ખ્યાલ આવ્યો, કેટલું સરસ કામ થાય છે એનો પણ ખ્યાલ આવ્યો. પરંતુ હવે એક સરસ મજાનું ગીત સાંભળવાનો સમય છે, તો આપણે સૌ સાથે મળીને આ ગીત સાંભળી લઈએ.

0: વાહ, ગીત સાંભળવાની ખૂબ મજા આવી. અને અટલબેન, હવે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે, તો શ્રોતાઓ પાસેથી રજા લઈએ. આપની રેડિયો સખી ભાવના દોશી
1: અને અટલ શર્માને આપો રજા.
0: નમસ્કાર.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડીક ક્ષણોમાં બરાબર 1 વાગે હિન્દીમાં તેમજ 1:05 મિનિટે અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી રિલે કરીશું.

પ્રસ્તુત છે સુગમ સંગીત. સૌ પ્રથમ સાંભળીએ હસમુખ પાટડિયા અને સાથીઓના અવાજમાં મહેશ સોલંકીની રચના.

હમણાં જવાબ સાંભળી રહ્યા હતા સુગમ સંગીત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી ક્ષણોમાં બરાબર 1:20 એ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને જાપાનના પ્રધાનમંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં. બેંગલુરુમાં ખાણકામ કરી રહેલા કામદારો પર ખડક પડતા 7ના મોત. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ સાથે સાંઠગાંઠ ધરાવતા 4 આરોપીઓની ધરપકડ કરી. યુક્રેનના કીવમાં રશિયાએ કરેલા હુમલામાં 13 લોકોના મોત. અને મહિલા ટી20 વિશ્વકપમાં આજે લંડનમાં બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે જાપાનના તેમના સમકક્ષ સનાઈ તાકાઇચી સાથે વાર્ષિક શિખર સ્તરની વાટાઘાટો કરી રહ્યા છે. આ શિખર સંમેલન બંને પક્ષો માટે દ્વિપક્ષીય સહયોગના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા અને મજબૂતીકરણ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરવાની તક છે. પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી તાકાઇચી વચ્ચેની વાટાઘાટો બાદ અનેક સમજૂતી કરારોની આપલે થવાની અપેક્ષા છે. અગાઉ આજે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં પ્રધાનમંત્રી તાકાઇચીનું ઔપચારિક સ્વાગત કરાયું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત હતા. ઉલ્લેખનીય છે કે જાપાનના પ્રધાનમંત્રી ભારતના 3 દિવસના પ્રવાસે ગઈકાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી તાકાઇચીનો ભારતનો આ પ્રથમ સત્તાવાર પ્રવાસ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને જાપાન વચ્ચે ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને આગળ વધારવા એક મહત્વપૂર્ણ પગલું છે. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં અને આ જોખમને નાબૂદ કરવા માટે સંયુક્ત વૈશ્વિક પગલાં લેવાની હાકલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદ વિરોધી વ્યૂહરચનાની 9મી સમીક્ષા દરમિયાન યુએન મહાસભાને સંબોધતા યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત હરીશ પર્વતાનેનીએ કહ્યું કે એક આતંકવાદી એ આતંકવાદી છે અને ભાર મૂક્યો કે આતંકવાદ વિરોધી પ્રયાસોને રાજકીય ભ્રમણાઓ દ્વારા નબળા ન કરવા જોઈએ.
1: ભારત દશકો સે સીમા પાર આતંકવાદ કો ઝેલ રહા હૈ. હમને ઇસકી ભારી કીમત ચુકાઈ હૈ. ઇસી અનુભવ કે ચલતે ભારત ને આતંકવાદ કો કતઈ બરદાસ્ત ન કરને કી નીતિ અપનાઈ હૈ. આતંકવાદ કે સભી રૂપો ઓર તરીકો કી નિંદા કી જાની ચાહીએ. ભારત ને આતંકવાદ કે લિયે ફંડિંગ કો રોકને પર વૈશ્વિક ધ્યાન કેન્દ્રિત કરને કી દિશા મે કામ કિયા હૈ. ભારત કા માનના હૈ કી આતંકવાદ વિરોધી પ્રયાસો કો રાજનીતિ સે પ્રેરિત બયાનો સે કમજોર નહીં કિયા જાના ચાહીએ.
0: બેંગલુરુ દક્ષિણ તાલુકામાં આજે પથ્થરનો મોટો ટુકડો પડતા 7 પરપ્રાંતીય કામદારોના મોત થયા છે. માડાપડના ગામમાં કાવેરી ક્રશર પથ્થરની ખાણમાં આ દુર્ઘટના બની હતી. ખાણની ટોચ પર એક વિશાળ ખડક ખસેડતી વખતે ખાણના ખાડામાં કામ કરતા મજૂરો પર પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે. મૃતકો બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તર કર્ણાટકના હતા. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડોક્ટર જી પરમેશ્વરે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે બેદરકારી દાખવવા બદલ ખાણના માલિકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં તળાવમાં બોટ પલટી જતા 7ના મોત અને 1 વ્યક્તિ ગુમ થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર સ્વાત જિલ્લામાં એક પરિવારના 8 સભ્યોને લઈ જતી બોટ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અન્ય એક દુર્ઘટનામાં ગઈકાલે લાહોરમાં એક ખાનગી ટ્યુશન ક્લાસની છત તૂટી પડતા 14 બાળકોના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત થયા છે. કાટમાળ નીચે લગભગ 20 લોકો ફસાયા હતા અને કેટલાક બાળકોની હાલત ગંભીર છે. કેન્દ્ર સરકારે સામાજિક સુરક્ષા સંહિતા 2020ના અમલીકરણના ભાગરૂપે કર્મચારી ભવિષ્યનિધિ ઈપીએફ યોજના 2026ને સૂચિત કરી છે, જે ગયા મહિનાની 29મી તારીખે ગેઝેટમાં પ્રકાશિત થતાં અમલમાં આવી છે અને તે 1952ની કર્મચારી ભવિષ્યનિધિ યોજનાનું સ્થાન લેશે. આ યોજનાનો હેતુ ડિજિટલ પાલનને મજબૂત બનાવવા, વહીવટી કાર્યક્ષમતામાં સુધારો કરવા, ખાતા ટ્રાન્સફરને સરળ બનાવવા અને નવા શ્રમ કાયદાઓ સાથે ભવિષ્યનિધિ માળખાને સંરેખિત કરવાનો છે. નવી યોજના હેઠળ કર્મચારી નોકરીદાતા તરફથી વેતનના 12% દરે ફરજિયાત ઈપીએફ યોગદાન યથાવત રહેશે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત સંસ્થાઓ પર હાલનો 10% દર લાગુ રહેશે. આંશિક ઉપાડ માટેના નિયમોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ પ્રાયોજિત આંતરરાજ્ય આતંકવાદી અને શસ્ત્ર નેટવર્ક પર કાર્યવાહીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી. પોલીસે જણાવ્યું કે આરોપીઓ આઈએસઆઈ હેન્ડલર શહઝાદ ભટ્ટી અને તેના સહયોગીઓના નિર્દેશ પર રાષ્ટ્રીય રાજધાનીમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઓપરેશન દરમિયાન બે વિદેશી બનાવટી પિસ્તોલ, 9 કારતૂસ અને 5 મોબાઇલ ફોન મળી આવ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ શોધખોળથી બચવા માટે

0: માટે વિદેશી નંબરનો ઉપયોગ કરી રહ્યા હતા, જે તેમના પાકિસ્તાની હેન્ડલર દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે પંજાબના એક આરોપીને દિલ્હીમાં ધાર્મિક સ્થળો અને પોલીસ મથકોની રેકી કરવાનું અને શહેરમાં ગોળીબાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRnews_ABADને ફોલો કરશો. યુક્રેનના ક્યુમાં રશિયન ડ્રોન અને મિસાઇલ હુમલામાં 13 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. સ્થાનિક સમાચાર એજન્સીઓના અહેવાલ મુજબ આજે શહેરના ઘણા ભાગોમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા. શહેરમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા અને ઘણા રહેવાસીઓએ મેટ્રો સ્ટેશનોમાં આશરો લીધો. આ અઠવાડિયાની શરૂઆતમાં મોસ્કો પર યુક્રેનિયન ડ્રોન હુમલાઓ પછી આ હુમલાઓ થયા છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 11 વાગે શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ 5 જુલાઈએ લંડનના પ્રતિષ્ઠિત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. વિશ્વકપમાં ઇંગ્લેન્ડ 5 મેચ જીતીને અપરાજિત રહ્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ તેમની 5 ગ્રુપ મેચમાંથી 4 જીતી છે. બંને ટીમોનું વિશ્વકપમાં ઉત્તમ પ્રદર્શન રહેતા આજની મેચ રસાકસી ભરી બની રહેશે. પુરૂષોની ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે રાત્રે ચેસ્ટર લે સ્ટ્રીટમાં વરસાદને કારણે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રદ કરવામાં આવી હતી. 5 મેચની શ્રેણીની પહેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 189 રન બનાવ્યા, જેમાં કેપ્ટન શ્રેયસ અય્યરે 47 બોલમાં સૌથી વધુ 68 રન બનાવ્યા. ત્યારબાદ વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે ભારતે હેલિકોપ્ટર કામગીરીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આંધ્રપ્રદેશના ઉંડાવલી હેલિપોર્ટ માટે દેશની પ્રથમ ખાનગી પોઈન્ટ ઇન સ્પેસ ઇન્સ્ટ્રુમેન્ટ અપ્રોચ પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું કે આ ઉપગ્રહ આધારિત અદ્યતન ટેકનોલોજી ખરાબ હવામાન અને દૂરના વિસ્તારોમાં પણ હેલિકોપ્ટરનું સલામત અને સચોટ ઉતરાણ સુનિશ્ચિત કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મનોહર નાયડુએ જણાવ્યું કે આ પહેલ હેલિકોપ્ટર સેવાઓને વધુ સલામત, વિશ્વસનીય અને બધી હવામાન પરિસ્થિતિઓમાં સુલભ બનાવવા તરફ એક મોટું પગલું છે. તેમણે ઉમેર્યું કે આ સિસ્ટમ આપત્તિ રાહત, એર એમ્બ્યુલન્સ, પ્રવાસન અને પ્રાદેશિક કનેક્ટિવિટી સેવાઓને પણ લાભ આપશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે સમગ્ર દિલ્હી, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. વરસાદને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગરમી અને ભેજવાળા હવામાનમાંથી નોંધપાત્ર રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2-3 દિવસમાં ચોમાસું ઉત્તર ભારતના ઘણા ભાગોમાં આગળ વધવાની ધારણા છે. કેન્દ્ર સરકારે તાજેતરની પૂરની પરિસ્થિતિનો સામનો કરવા આસામને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગઈકાલે સાંજે ગુવાહાટીમાં આસામ સરકાર સાથે પૂર સમીક્ષા બેઠક દરમિયાન આ ખાતરી આપી હતી. કેન્દ્રીય મંત્રીઓએ સૌથી વધુ અસરગ્રસ્ત ધેમાજી જિલ્લામાં સ્થિતિની સમીક્ષા કરી અને નુકસાનનું મૂલ્યાંકન કર્યું. શ્રી ચૌહાણે કહ્યું કે નવી દિલ્હી પરત ફર્યા બાદ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂરની પરિસ્થિતિ અંગેનો વિગતવાર અહેવાલ સુપરત કરશે. નુકસાનનું વિગતવાર મૂલ્યાંકન કરવા એક ઉચ્ચસ્તરીય કેન્દ્રીય આંતર મંત્રાલયની ટીમ બંને રાજ્યોમાં મોકલાશે. જમ્મુમાં ભગવતીનગર યાત્રી નિવાસ આધાર શિબિરથી અમરનાથ યાત્રા માટે 4,822 યાત્રાળુઓનો પહેલો સમૂહ આજે ઉપરાજ્યપાલ મનોજ સિન્હા દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવાના કરાયો. અમારા જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ ઉપરાજ્યપાલે પહેલગામ અને બાલતાલના જોડિયા માર્ગથી યાત્રાળુઓને રવાના કર્યા હતા. સરકારે સેનાના ભૂતપૂર્વ વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અંગે સોશિયલ મીડિયા પર ફરી રહેલા વીડિયોને ભ્રામક ગણાવી ફગાવી દીધો. આ વીડિયો પાકિસ્તાનના કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ફરતો કરવામાં આવી રહ્યો હતો. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે જનરલ દ્વિવેદીએ વિરોધમાં રાજીનામું આપી જનરલ ધીરજ શેઠને કમાન સોંપી. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના તથ્ય તપાસ એકમે જણાવ્યું કે આ વીડિયો AI દ્વારા જનરેટેડ ડીપ ફેક છે, જેના દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને જાપાનના પ્રધાનમંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કહ્યું કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં. બેંગલુરુમાં ખાણકામ કરી રહેલા કામદારો પર ખડક પડતા 7ના મોત. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ સાથે સાંઠગાંઠ ધરાવતા ચાર આરોપીઓની ધરપકડ કરી. યુક્રેનના ક્યુમાં રશિયાએ કરેલા હુમલામાં 13 લોકોના મોત. અને મહિલા ટી20 વિશ્વકપમાં આજે લંડનમાં બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આપને ટ્યુન કિયા હૈ આકાશવાણી કા અહેમદાબાદ બડોદા રાજકોટ ઓર ભુજ કેન્દ્ર. પ્રસ્તુત હૈ ફૌજી ભાઈઓ કે લિયે ફિલ્મ સંગીત કા કાર્યક્રમ જય ભારતી.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
3: હવે ખેલાડી ફિલ્મનું ગીત સાંભળીએ, ગાયક કલાકાર આશા ભોસલે અને કુમાર સાનુના સ્વરમાં.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું અને આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ રજનીગંધા. મિત્રો, ફિલ્મ છે દિલ ચાહતા હૈ, જેના ગાયક કલાકાર છે ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક.

મિત્રો, કાર્યક્રમના અંતમાં મજરૂહ સુલતાનપુરીની રચના ગાયક કલાકાર જતીન લલિતના સ્વરમાં સાંભળીએ જો જીતા વહી સિકંદર ફિલ્મના ગીતમાં.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું FM બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, પ્રસ્તુત છે NCERTનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું અને આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીત. હવે સાંભળીએ ગાયક કલાકાર જગજીત સિંહના સ્વરને.

0: ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ ગાયક કલાકાર કવિતા કૃષ્ણમૂર્તિ અને રોબિન ચેટર્જીના સ્વરને.

મિત્રો, આ સાથે જ અહીં ભક્તિ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ આપ માણી શકશો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંજના 6:30 થઈ છે. પ્રસ્તુત છે યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવ વાણી.

નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી પ્રસારિત થતો યુવાઓનો મનપસંદ કાર્યક્રમ યુવવાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે છે ને દરરોજ લગભગ 20,000 વખત શ્વાસ લઈએ છીએ, અને આ દરેક શ્વાસની પાછળ એક નિસ્વાર્થ મિત્ર ઊભો છે, અને એ મિત્ર છે વૃક્ષ. નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો યુવવાણી, અને હું છું આપની સાથે શુભમ ભટ્ટ. આજના આપણા યુવાવાણીના ખાસ કાર્યક્રમમાં આપણે વાત કરવાના છીએ એવા બે વિષયો ઉપર કે જે માત્ર પર્યાવરણ નહીં પરંતુ આપણા અસ્તિત્વ સાથે જોડાયેલા છે. તમને ખબર છે કે દર વર્ષે 1-7 જુલાઈ દરમિયાન સમગ્ર દેશમાં વન મહોત્સવ સપ્તાહ ઉજવવામાં આવે છે, અને 3 જુલાઈએ સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ મનાવવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ માત્ર ખાલી તારીખો છે કે પછી આપણને કંઈક યાદ અપાવતી જવાબદારીઓ? એક પુખ્ત વયનું વૃક્ષ દર વર્ષે લગભગ 100-200 કિલોગ્રામ ઓક્સિજનનું ઉત્પાદન કરી શકે છે. ભારત સરકારના ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021ના અનુસાર ભારતમાં વન અને વૃક્ષાવરણ દેશના કુલ ભૂમિ વિસ્તારના લગભગ 24.62% જેટલું છે. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય અને કૃષિ સંસ્થા FAO અનુસાર વિશ્વમાં દર વર્ષે લાખો હેક્ટર જંગલોનું નુકસાન થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકો કહે છે કે એક મોટું વૃક્ષ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન લાખો રૂપિયાનું પર્યાવરણીય યોગદાન આપે છે, જેમાં હવા શુદ્ધ કરવી, વરસાદને પ્રોત્સાહન આપવું, જમીનનું ધોવાણ રોકવું અને પક્ષીઓને આશ્રય આપવાનું સામેલ થાય છે. ભારતમાં લગભગ 30 કરોડથી વધુ લોકો પોતાની આજીવિકા માટે સીધા કે આડકતરી રીતે જંગલો પર જ નિર્ભર છે. પણ દુઃખની વાત એ છે કે દર વર્ષે વિશ્વભરમાં કરોડો વૃક્ષો કપાઈ રહ્યા છે. આ વૃક્ષની યાત્રા આપણા માટે બહુ જ મહત્વની છે, એટલા માટે ક્યાંય જતા નહીં હું થોડી જ વારમાં આપની પાસે આવી રહ્યો છું આ મસ્ત મજાના ગીત પછી.

યુવાવાણી કાર્યક્રમમાં ફરી પાછું આપનું સ્વાગત છે. હું શુભમ આપની સાથે. આપણે અગાઉ વાત કરતા હતા વન મહોત્સવ સપ્તાહની. તો આ વન મહોત્સવની શરૂઆત વર્ષ 1950માં ભારતના તત્કાલીન કૃષિ અને ખાદ્ય મંત્રી કે એમ મુનશી દ્વારા કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ હતો કે લોકોમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો. અને હાલની ભારત સરકારે વર્ષ 2030 સુધીમાં વધારાના કાર્બન સિંક ઊભા કરવા માટે કરોડો વૃક્ષો વાવવાના લક્ષ્યો નક્કી કર્યા છે. પણ આજે પણ પ્રશ્ન માત્ર વૃક્ષ વાવવાનો નથી, પ્રશ્ન એ છે કે શું આપણે તેને ઉછેરીએ છીએ ખરા, શું આપણે તેને બચાવીએ છીએ ખરા. કારણ કે એક વૃક્ષ વાવવું તો સરળ છે, પરંતુ તેને જીવંત રાખવું એ સાચી જવાબદારી છે. વૃક્ષની સાથોસાથ પર્યાવરણના જતન કરવા માટે બીજો એક સળગતો મુદ્દો આપણી વચ્ચે જ છે, એ છે પ્લાસ્ટિક. આવતીકાલે એટલે કે તારીખ 3 જુલાઈના રોજ વર્લ્ડ નો પ્લાસ્ટિક બેગ ડે છે. આપણે બધા જ આ વાતથી અવગત છીએ કે આપણા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કેટલો બધો વધી ગયો છે. આપણે બધા જ જાણીએ છીએ કે આપણા રોજબરોજના જીવનમાં આપણે સામાન્ય રીતે કેટલા બધા પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ કરતા હોઈશું. દુકાનમાં જવું, શાક લેવા જવું, કોઈક વસ્તુની ખરીદી કરવી અને હાથમાં આવી જાય છે એક પ્લાસ્ટિકની થેલી. પરંતુ શું તમે જાણો છો કે એક સામાન્ય પ્લાસ્ટિક બેગને સંપૂર્ણપણે નષ્ટ થવામાં 500 વર્ષ સુધીનો સમય લાગી શકે છે? હા મિત્રો, થોડી મિનિટ માટે વપરાતી પ્લાસ્ટિકની થેલી સદીઓ સુધી ધરતી ઉપર ભાર બનીને રહી જાય છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP અનુસાર વિશ્વમાં અંદાજે દર વર્ષે 40 કરોડ ટનથી પણ વધારે પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થાય છે અને વિશ્વમાં દર વર્ષે અંદાજે 5 ટ્રિલિયન પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે. એટલે કે દર મિનિટે લગભગ આપણે ગણીએ તો 10 લાખથી પણ વધારે પ્લાસ્ટિક બેગો વપરાય છે. ભારતના કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ CPCB અંદાજ મુજબ દેશમાં દર વર્ષે 1,00,000 ટન પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થાય છે અને આપણા ભારત દેશમાં પણ દરરોજે દરરોજ 1,000 ટન પ્લાસ્ટિકનો કચરો એકત્રિત થાય છે, જેમાંથી નોંધપાત્ર ભાગનું કોઈ પણ રીતે યોગ્ય સંચાલન થતું નથી અને તે પ્લાસ્ટિકનો એક મોટો હિસ્સો સીધે સીધો નદીઓ, સમુદ્રો અને જમીનની અંદર પહોંચી જાય છે. UNEPના એક અહેવાલ મુજબ દર વર્ષે લગભગ 1 કરોડ ટનથી પણ વધારે પ્લાસ્ટિકનો કચરો જે છે એ સમુદ્રમાં પહોંચે છે, જેના કારણે ઘણા બધા દરિયાઈ જીવો પ્લાસ્ટિકને ખોરાક સમજીને ગળી જાય છે. વિશ્વ વન્ય જીવ નિધિના અભ્યાસ મુજબ સામાન્ય માણસ દર અઠવાડિયે લગભગ 5 ગ્રામ જેટલા માઇક્રો પ્લાસ્ટિક પોતાના શરીરમાં અજાણતા લઈ જાય છે અને આખરે આ જ પ્લાસ્ટિક આપણા ખોરાક અને પાણીમાં પણ પહોંચે છે. તો પર્યાવરણના આ બંને સળગતા મુદ્દાઓ ઉપર વિગતવાર ચર્ચા કરવા માટે આપણી સાથે એક ખાસ અતિથિ

આકાશવાણીના યુવાણી કાર્યક્રમમાં ફરી પાછું આપનું સ્વાગત છે. તો શ્રોતા મિત્રો, આજે આપણે વાત કરી આપણા કાર્યક્રમની અંદર પર્યાવરણનું જતન કરવાનું અને એની સારસંભાળ રાખવાની. પર્યાવરણનું નુકસાન કોઈ એક દિવસમાં નથી થતું અને તેનું સંરક્ષણ પણ કોઈ એક દિવસમાં શક્ય નથી. પરંતુ એક નાનો નિર્ણય, એક કાપડની થેલી, એક વાવેલું વૃક્ષ અને એક જાગૃત નાગરિક ઘણો મોટો ફેરફાર લાવી શકે છે. આજની યુવા પેઢી પાસે ટેકનોલોજી છે, વિચાર છે, ઉર્જા છે અને સૌથી અગત્યનું પરિવર્તન લાવવાની શક્તિ છે. જો દરેક યુવાન વર્ષમાં માત્ર એક વૃક્ષ ઉછેરે અને પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલીને અપનાવે ને, તો થોડા જ વર્ષોમાં આપણા શહેરો અને ગામડાઓનો ચહેરો બદલાઈ શકે છે. ભારત વિશ્વની સૌથી યુવા વસ્તી ધરાવતા દેશમાંનો એક છે અને જો દેશના કરોડો યુવાનો પર્યાવરણ માટે માત્ર એક નાનું પગલું ભરે ને, તો તેની અસર સમગ્ર સમાજ ઉપર પડી શકે છે. એક વૃક્ષ આપણી પાસેથી ક્યારેય કશું માંગતું નથી, તે ફક્ત આપે છે. છાંયો આપે છે, ફળ આપે છે, હવા આપે છે અને જીવન આપે છે. અને કદાચ એ જ કુદરતનો સૌથી મોટો પાઠ છે, આપતા રહેવાનો. અને હવે સમય થયો છે આ સાંજને રજા આપવાનો. પર્યાવરણ વિશે આપણે ઘણી બધી વાતો કરી. હું

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, સાંજના 7 થયા છે. હિન્દી ગીત સાંભળીએ તે પહેલા એક નાનકડો વિરામ.
1: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: મિત્રો, કાર્યક્રમના અંતમાં અદનાન સામીને સાંભળીએ.

મિત્રો, કાર્યક્રમના અંતમાં આપ અદનાન સામીને સાંભળી રહ્યા હતા. આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર અપાશે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં 21 મહેસૂલી સેવાઓ આજથી ઓનલાઈન થઈ. માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત. 30 જુલાઈએ મતદાન થશે. માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં કચ્છની વિશેષ એનડીપીએસ અદાલતે 19 પાકિસ્તાની અફઘાની નાગરિકોને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી. પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો આજથી પ્રારંભ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે મેઘમહેર. જૂનાગઢના માંગરોળમાં 9 ઇંચથી વધુ વરસાદ. અને ફીબા બાસ્કેટબોલ વિશ્વકપ ક્વોલિફાયરમાં આજે અમદાવાદમાં ભારત અને કતાર વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્યમાં 21 મહેસૂલી સેવાઓ આજથી ઓનલાઈન થઈ છે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સેવાઓની શરૂઆત કરાવી. તેમણે કહ્યું કે ટેકનોલોજીના માધ્યમથી વહીવટી વ્યવસ્થાને વધુ સ્માર્ટ અને પેપરલેસ બનાવવા આઈઆરસીએમએસ પોર્ટલ પર નવીન ઇ ફાઇલિંગ સુવિધા શરૂ કરાઈ છે, જેનાથી મહેસૂલી કેસ ઓનલાઈન નોંધાવી શકાશે.
1: મહેસૂલી સેવાઓ ઇન્ટિગ્રેટેડ રેવન્યુ કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ ઈ ફાઇલિંગ સુવિધાનું લોન્ચિંગ થયું છે. રેવા હેઠળ નાગરિકોના પ્રતિભાવ અને માટે કેન્દ્રિત સિસ્ટમનું લોન્ચિંગ થયું છે. ટુકડા ધારામાં સુધારાનું. મહેસૂલી સેવાઓ ઓનલાઈન થઈ છે. 21 મહેસૂલી સેવાઓ.
0: આ કાર્યક્રમ દરમિયાન શ્રી પટેલે નવનિયુક્ત 2389 મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર આજે પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ અનુસાર 6 જુલાઈએ આ પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે, જ્યારે 16 જુલાઈ ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. આ બેઠક પર 30 જુલાઈએ મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી પડી હતી. બોટાદ જિલ્લાના સમઢિયાળા 2 ગામે વિકસિત ભારત જી રામજી યોજના અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ગામને અમૃત સરોવર રિપેરિંગ યોજના હેઠળ અંદાજે 17,24,799 વિકાસ કાર્યોની મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ જી રામજી યોજના અંગે જણાવ્યું કે ગ્રામીણ પરિવારોને 1 વર્ષમાં જે 100 દિવસની રોજગારી મળતી એના બદલે હવે 125 દિવસની રોજગારી મળશે.
2: આ યોજના હેઠળ વ્યક્તિને રોજગારની માંગ કર્યા પછી જો 15 દિવસમાં કામ ન મળે તો એને ખાસ કરીને એને બેરોજગારી ભથ્થું આપવાનું થશે. સમયસર જો એને ચૂકવણું ન થાય તો એ વખતે એ સમય જેટલા દિવસો હોય એનું કમ્પેન્સેશન એને આપવામાં આવશે. આમ છેવાડાના લોકો સુધી આ યોજના પહોંચે માટેના પ્રયાસોને પછી આગળ વધી રહ્યા છે.
0: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાના વરદ હસ્તે ભાવનગર જિલ્લાની પ્રથમ પ્રાકૃતિક કૃષિ ક્લબનો પ્રારંભ કરાયો. વિદ્યાર્થીઓ બાળપણથી જ ખેતીના મહત્વને સમજે તથા પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતતા આવે તે માટે ભાવનગર તાલુકાની શ્રી સરતાનપર પ્રાથમિક શાળા ખાતે આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે બાળકો દેશનું ભવિષ્ય છે અને જો તેઓ બાળપણથી જ ઝેરમુક્ત પ્રાકૃતિક

0: તેના મહત્વને સમજશે તો ભવિષ્યનું ભારત વધુ તંદુરસ્ત બનશે. કચ્છના દરિયાકાંઠે માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં વિશેષ એનડીપીએસ અદાલતે 18 પાકિસ્તાની અને એક અફઘાની નાગરિકને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી છે. વર્ષ 2020-21 અને 2022 દરમિયાન અલગ અલગ સંયુક્ત ઓપરેશનોમાં કરોડો રૂપિયાના માદક પદાર્થ સાથે ઝડપાયેલા કુલ 19 પાકિસ્તાની અફઘાની નાગરિકને અદાલતે આજે દોષિત ઠેરવ્યા. દોષિતોને 20 વર્ષની સખત કેદ ઉપરાંત દરેક આરોપીને 2,00,000 રૂપિયાનો દંડ કરાયો છે. બીજી તરફ પુરાવાના અભાવે 2 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. સુરત સાયબર ક્રાઇમ સેલે સાયબર છેતરપિંડીના 61 પીડિતોને 2,52,00,000 રૂપિયા પરત કર્યા છે. પોલીસે વર્ષ 2026ના પ્રથમ 6 મહિનામાં 13 તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ કરાયેલી આ વસૂલાતમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા 15 લાભાર્થીઓને રિફંડ ચેક અપાયા હતા. પોલીસે અધિકારીઓએ જણાવ્યું કે 11 જુલાઈએ યોજાનારી લોક અદાલતમાં 1,690 અરજદારોની આશરે 7 કરોડ રૂપિયાની રિફંડ અરજીઓ સબમિટ કરવામાં આવી છે. અદાલતના આદેશ પ્રાપ્ત થયા પછી સંબંધિત લાભાર્થીઓના બેંક ખાતામાં તે રકમ જમા કરાશે. આપત્તિ સમયે ઇજાગ્રસ્ત નાગરિકોના જીવ બચાવવા રાજકોટના 243 જેટલા યુવાનો હવે આપદા મિત્ર તરીકે સેવા આપશે. ગુજરાત રાજ્ય તેમજ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપન સેલ રાજકોટ દ્વારા 7 દિવસીય આપત્તિ વ્યવસ્થાપન તાલીમ શિબિરનું આયોજન કરાયું, જેમાં કુલ 243 જેટલા તાલીમાર્થીઓને એસડીઆરએફના માસ્ટર ટ્રેનર્સ, અગ્નિશમન વિભાગ તેમજ રાજકોટ ફોરેસ્ટની વિભાગની ટીમ દ્વારા પૂર, વાવાઝોડું, ભૂકંપ, વાદળ ફાટવા, વીજળી પડવા જેવા ગેસ ગળતર જેવી ઘટનાઓ સામે સ્વરક્ષા તેમજ અન્ય નાગરિકોનું રક્ષણ કરવાની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. 4,822 યાત્રાળુઓના પ્રથમ સંઘને આજે જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લીલી ઝંડી આપી. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ ઉપરાજ્યપાલે પહેલગામ અને બાલતાલના 2 માર્ગ માટે યાત્રાળુઓના સંઘને પ્રસ્થાન કરાવ્યું. દેશના વિવિધ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ પવિત્ર યાત્રામાં ભાગ લેવા માટે જમ્મુ પહોંચી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અશાંત ધારા હેઠળ મિલકત તબદીલી પ્રક્રિયાને વધુ સરળ બનાવવા નવતર પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે અરજદારો પોતાની અરજી સંબંધિત હુકમની નકલ ઘરે બેઠા ઓનલાઈન મેળવી શકશે. પાલનપુર પ્રાંત અધિકારી ડોક્ટર ડી એ ભારાઈએ જણાવ્યું કે અરજદારો જિલ્લા કલેક્ટર કચેરીની સત્તાવાર વેબસાઇટ પર જઈ પોતાની અરજીનો હુકમ જોઈ તેમજ ડાઉનલોડ કરી શકશે. આ સુવિધાથી અરજદારોનો સમય બચશે અને કચેરીના ધક્કા પણ ઓછા થશે.
1: એ પ્રક્રિયા ઝડપી, શક્યતઃ 2-3 દિવસમાં આપને પૂર્વ મંજૂરી મળી જાય તે હેતુથી માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે આ પ્રક્રિયા આપણી સરકારી વેબસાઇટ collectorate.banaskantha.gujarat.gov.in પર ઓનલાઈન કરેલી છે, જેના આધારે અરજદારો એમની પૂર્વ મંજૂરી ઘેર બેઠા ઓનલાઈન જોઈ શકશે.
0: પોલીસ તપાસમાં સહયોગ માટે રાજ્યમાં શરૂ કરાયેલી મોબાઇલ ફોરેન્સિક વાને છેલ્લા 2 વર્ષમાં 37,000થી વધુ ગુના સ્થળે પહોંચીને સેવા આપી છે. વર્ષ 2024માં 47 પૈકી 28 મોબાઇલ ફોરેન્સિક વાનને કેન્દ્રીય ગૃહમંત્રાલયના દિશાનિર્દેશો અનુસાર અપગ્રેડ કરવામાં આવી હતી. છેલ્લા 2 વર્ષમાં આ વાન દ્વારા હત્યા, પોક્સો, લૂંટ, ચોરી, આગ અને નાર્કોટિક્સ સહિત અન્ય મહત્વપૂર્ણ ગુનાઓ અંતર્ગત ઘટનાસ્થળ પર સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. રાજ્યમાં વિવિધ 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે. એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ છે. જૂનાગઢના માંગરોળ અને કેશોદમાં આજે સૌથી વધુ 9.5 ઇંચ વરસાદ વરસ્યો, તો માણાવદરમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતના ઓલપાડમાં 3.5 ઇંચ, ભરૂચના આસોટમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યાના અહેવાલ છે. તો બીજી તરફ આજે સુરતમાં વરસાદના રેડ એલર્ટને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપત્તિ પ્રતિભાવ દળની ટીમ તૈનાત રાખવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન નાયબ મામલતદાર સાજિદ મરુજએ આ મુજબ જણાવ્યું.
2: કોઈ મેજર દુર્ઘટના નહીં બની ઓર પ્રશાસન કી પૂર્ણ તૈયારી હે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા અમે એક SDRF કી ટીમ એલોટ કી ગઈ હે, જો અમને માંગરોળ મેં ડિપ્લોય કી હે. NDRF કી એક પરમાનન્ટ ટીમ ઓલપાડ મેં ડિપ્લોય હે. ડિસ્ટ્રિક્ટ કે ઓર તહેસીલ કે હરેક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 24/7 ચાલુ હે.
0: તાપી જિલ્લામાં પણ આજે ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના ઈડર અને આસપાસના વિસ્તારોમાં પણ સિઝનનો પહેલો વરસાદ નોંધાતા સ્થાનિકો અને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ

0: જોવા મળ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં રામસેતુ અને નયા ભારત વિસ્તાર માર્ગે સમુદ્રના ઊંચા ઉછળતા મોજા જોવા અને માણવા મોટી સંખ્યામાં સ્થાનિકો અને રાજ્ય બહારથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, પોરબંદરમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત રાજકોટ, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાનું હવામાન વિભાગના નિયામક એ કે દાસે જણાવ્યું.
1: સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી કે લી દિયા ગયા હૈ. હેવી હેવી રેનફોલ કા જો વાર્નિંગ દિયા ગયા હૈ બરોડા, તાપી ઓર દાંગ કે લી દિયા ગયા હૈ. હેવી રેનફોલ વાર્નિંગ દિયા ગયા હૈ આનંદ, પંચમહલ, છોટા ઉદેપુર કે લી દિયા ગયા હૈ.
0: ફીબા બાસ્કેટબોલ વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે અમદાવાદમાં ભારત અને કતાર વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે. નારણપુરા ખાતે વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલમાં ભારત જીતની આશા સાથે મેદાનમાં ઉતર્યું છે. આ મેચ બાદ 5 જુલાઈએ ભારત લેબનોન સામે રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં 21 મહેસૂલી સેવાઓ આજથી ઓનલાઈન થઈ. માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત, 30 જુલાઈએ મતદાન થશે. માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં કચ્છની વિશેષ એનડીપીએસ અદાલતે 19 પાકિસ્તાની અફઘાની નાગરિકોને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી. પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો આજથી આરંભ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે મેઘમહેર. જૂનાગઢના માંગરોળમાં 9 ઇંચથી વધુ વરસાદ. ફીબા બાસ્કેટબોલ વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે અમદાવાદમાં ભારત અને કતાર વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. સૌ ખેડૂત મિત્રોને મેઘના દમણિયાના નમસ્કાર. મિત્રો, હવે ખેતી વિષયક માહિતીના કાર્યક્રમ અંતર્ગત સાંભળીએ કાશ્મીરી ગુલાબના ફૂલોની ખેતી, એ વિશે મહેશભાઈ પટેલની હરેશ પટેલે લીધેલી મુલાકાત.
3: મિત્રો, આપણે ખેતીમાં વિવિધ પ્રકારની ખેતી કરીએ. આપણે ધાનની ખેતી કરીએ, પછી એવી રીતે બાગાયતી પાકોની ખેતી કરીએ. ઘણા ખેડૂત મિત્રો પશુપાલન કરે, તો એવી જ રીતે આપણે ત્યાં ફૂલોની ખેતી પણ કરવામાં આવે. તો એ ફૂલોમાં વિવિધ પ્રકારની જાતોની ખેતી કરવામાં આવે. ફૂલોનું વેચાણ મહત્તમ આપણા અલગ અલગ જે તહેવારો છે એ તહેવારોને લઈને, સુશોભન માટે, લગ્ન પ્રસંગોએ અને કોઈ પણ પ્રસંગોએ ફૂલોની જે સજાવટ કરે છે એ રીતે ફૂલોની ખૂબ જરૂર રહેતી હોય છે અને એની માંગ પણ ખૂબ રહે છે. એટલે ફૂલોની જે ખેડૂત મિત્રો ખેતી કરે છે એમાં આપણે જોઈએ તો સૌ પ્રથમ તો ગુલાબ આવે, ગલગોટા આવે, પછી જરબેરા આવે અને અત્યારે ઓર્કિડની ખેતી પણ કરવામાં આવે છે. તો મિત્રો, આ બધા ફૂલો પૈકી આપણને ગુલાબનું ફૂલ તો પ્રિય છે જ, અને ગુલાબના ફૂલોની જ્યારે ખેતીની વાત આવે તો આખું વર્ષ આ ફૂલોની માંગ રહેતી હોય છે. એટલે ખેડૂત મિત્રો જ્યારે પણ આ પ્રકારના ફૂલોની ખેતી કરે તો એને સારી એવી આવક પણ મળતી હોય છે. તો આજે મિત્રો આપણે કાશ્મીરી ગુલાબના ફૂલોની ખેતી એ વિશે વાતો કરવાના છીએ. તો આકાશવાણી દમણના સ્ટુડિયોમાં બામટી ગામના પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ પટેલ આવ્યા છે. એમણે એમના ખેતરમાં કાશ્મીરી ગુલાબના ફૂલોની ખેતી કરી છે. તો મહેશભાઈ, તમે આ ગુલાબના ફૂલોની ખેતી ક્યારથી શરૂ કરી?
4: લગભગ અમારે 7-8 વર્ષ થઈ ગયા.
3: તો ગુલાબના ફૂલોમાં કાશ્મીરી ફૂલોની જે જાત છે એ કેમ પસંદ કરી?
4: મેં સૌપ્રથમ બજારમાં, માર્કેટમાં જોયું માળીઓને, ત્યાં કાશ્મીરી ફૂલની દરરોજના એને માંગ આવે, બધા વેચાય છે. તો મેં પછી એક બે માળીઓનો સંપર્ક બી કર્યો કે ભાઈ મારે બી છોડ રોપાશે ગુલાબના, તો કઈ રીતે તમે લેશો? આ રીતે મેં માળીઓ સાથે સંપર્ક કરી, પછી ખેતીની જગ્યા તૈયાર કરી, ખેડ ખાતર બધું કરી પૂરી દીધું.
3: બરાબર છે. એટલે તમે કાશ્મીરી ગુલાબના ફૂલો એની માંગને જોઈ તો તમે આ તરફ આકર્ષાયા, બરાબર ને?
4: હા.
3: તો આપના ખેતરોમાં બીજું શું શું ઉગાડો છો?
4: આમ તો થોડું થોડું બધું છે, શાકભાજી કે કલમવાળી છે, થોડું થોડું

0: રોપીએ છીએ.
1: બરાબર છે. તો ખાસ પ્રકારની આ ગુલાબના ફૂલોની ખેતી કરો છો, તો આ ગુલાબના ફૂલોની ખેતી કરવાની પ્રેરણા ક્યાંથી મળી તમને?
0: આ તો આમ થોડુંક ગુલાબના છોડમાં અમે થોડો આનંદ બી આવે, એ હિસાબે ખેતી કરવાની મજા આવે અને સાથે સાથે આવક પણ મળી રહી.
1: બરાબર છે. બીજા ખેડૂત મિત્રો પાસેથી
0: જાણવા મળ્યું મને. હા, અને માર્કેટમાં બી મેં તપાસ કરી કે એનો ભાવ શું છે અને માંગ પણ રહી છે, લગ્ન પ્રસંગે કંઈ શુભ પ્રસંગે એની બજારમાં માંગ રહી છે. એટલે ચાલો મારે આ કાશ્મીરી ફૂલોની ખેતી કરવી છે.
1: બરાબર છે. હવે તમે કાશ્મીરી ગુલાબના ફૂલોની ખેતી જ્યારે શરૂઆત કરી, તો શરૂઆતમાં તો આપણને એટલી ખબર પણ ન હોય કે ક્યારે રોપવું, કેવી રીતે રોપવું, તો એ તમે ક્યાંથી શીખ્યા?
0: આજુબાજુ ખેડૂતોને માહિતી લીધી અને થોડી રીતે તો મારી રીતે જ મેં અનુભવ મેળવ્યો અને મારી રીતે જ મેં રોપ્યું અને એમાં હું સફળ રહ્યો.
1: બરાબર છે. તો શરૂઆતમાં જ્યારે પહેલા વર્ષે તમે જ્યારે આ ફૂલોની ખેતી કરી હશે તો ત્યારે સારો પાક થયો હતો?
0: હા, સારો પાક થયો છે. જેમ જો પહેલે સૌપ્રથમ મેં ખેડ કરી અને પછી 6x4 ફૂલછોડ રોપ્યા. સૌપ્રથમ તો મેં એને જગ્યાએ 5 ફૂટને અંતરે ખાડા ખોદી અને છાણિયું ખાતર નાખ્યું. પછી નર્સરીમાંથી છોડવા લાવ્યો અને છાણિયા ખાતરમાં પછી જો કદાચ જીવજંતુ પડી રહે, ઉધઈ લાગી જાય એના માટે મેં થોડું પેલું પાવડર નાખ્યું જંતુનાશક. પછીથી છોડ રોપ્યા અને લગભગ એ છોડ રોપ્યા પછી મને મહિનામાં જ થોડા ફૂલ નીકળવા શરૂ થઈ ગયા.
1: બરાબર છે. તો મહેશભાઈ, પહેલા જ વર્ષે તમને સારી સફળતા આ ખેતીમાં મળી, ત્યારે તમે કેટલા છોડ વાવેલા?
0: ત્યારે 200 છોડ રોપ્યા. પછી ધીરે ધીરે મને 1000-2000 છોડ કરી નાખ્યા મેં.
1: બરાબર છે. જ્યારે શરૂઆતમાં તમે આ ખેતી કરી તો એ માટે બિયારણ જોઈએ કે એ ક્યાંથી લાવ્યા?
0: એ બિયારણ નર્સરીમાંથી લાવ્યું, દોલધાથી. ત્યાં બધા આજુબાજુ બહુ મન નર્સરીવાળા મળે છે, ત્યાંથી હું તૈયાર છોડ લઈ આવ્યો અને એમની પાસેથી કઈ રીતે રોપવાને એમની
1: થોડી માહિતી
0: જાણી લીધી. એ પછી રોપી દીધા અને લગભગ મહિનામાં તો એ કુપળો નીકળવા જ લાગે અને ફૂલ ચાલુ જ થઈ જાય.
1: તો હવે એ જ્યારે છોડ રોપ્યા, જમીન તો તૈયાર કરવી પડે, તો એ કેવી રીતે કરી?
0: જમીન ખેડી અને 5x4 અંતરે ખાડા ખોદી અને નર્સરીમાંથી છોડ લાવીને સીધો રોપી દીધો.
1: એમાં શરૂઆતમાં કઈ પાયાનું ખાતર?
0: હા, પાયાનું ખાતર નાખ્યું.
1: શું કયું આપ્યું?
0: છાણિયું ખાતર. પછી છોડ લાવીને રોપ્યા, પછી એમ છોડ જીવી ગયો, પછી થોડું કંઈ ઉરિયા કંઈક ડાય એ રીતે થોડું ખાતરના.
1: બરાબર છે. તો એમાં પાણી કેવી રીતે આપવાનું હોય?
0: પાણી તો સૌપ્રથમ મારી ડ્રીપ હતી જ,
1: ડ્રીપ ઇરિગેશન.
0: શરૂઆતથી જ હતી. પછી 5x4 અંતરે ડ્રીપ પાઇપ પાથરી દીધો એટલે એને માફક સરનું પાણી મળ્યું, ખાતર મળ્યું એટલે છોડ ઓટોમેટિક મોટા થતા જ ગયા.
1: બરાબર છે. તો એ છોડ જ્યારે તમે રોપ્યા અને એના ઉપર જ્યારે ફૂલ આવ્યા, તો એ વખતે કંઈ ખાસ કાળજી રાખી ખરી?
0: કદાચ ઈયળ પડે છે, પણ સામાન્ય રીતે બજારમાં જે ઈયળ જંતુનાશક દવા છાંટી દે તો લગભગ ઈયળ નાશ પામે છે.
1: તો એના પાંદડા કે એની ડાળખી ઉપર ઈયળ પડે કે પછી ફૂલ આવ્યા પછી પડે? ઘણા ફૂલો એવા થઈ જતા હોય કે તે ખીલતા ન હોય અને કાળા પડી જતા હોય.
0: બસ એ એક જાતનો રોગ લાગે છે અને સામાન્ય રીતે એગ્રોમાં બતાવીએ એટલે દવા આપે છે, એ દવાનો છંટકાવ કરે એટલે સુધરી જાય છે.
1: તો તમે આ ફૂલ એકવાર ચૂંટી લો છો અને ત્યાર પછી ગુલાબના છોડને ટ્રીમિંગ કરવાનું કંઈ ખાસ
0: એ આવતું જ નહીં, એમ છોડને મોટો જ થવા દઈએ છે એટલે પછી તો ખાસો મોટો થઈ જાય છે છોડ.
1: તો એને ટ્રીમિંગ ક્યારે કરો?
0: ટ્રીમિંગ જેવું તો આમ કાશ્મીરમાં ખાસ નથી આવતું, હું તમને ટ્રીમિંગ જેવું કર્યું જ નહીં. છોડ મોટો જ થયા કરશે અને પછી તો એટલા બધા ફૂલ લાગે છે કે આપણે તોડતા થાકી જઈએ.
1: બરાબર.
0: એક છોડ ખાસો મોટો થઈ જાય, આપણા 5 ફૂટ જેટલો બી થઈ જાય છે.
1: ફૂલ ઉતારો ત્યારે એ ઉતારીને ક્યાં વેચો, કેવી રીતે વેચો?
0: એ સોસો નંગના બેગમાં ભરીએ અને માળીને આપી જ દઈએ છે ને લગભગ એ 2-4 દિવસ સુધી કાશ્મીરી ફૂલ બગડતા નથી અને સારી રીતે એને ફ્રીજમાં કંઈ મૂકી રાખે તો 8-10 દિવસ સુધી બી એને ટકાવ.
1: મહેશભાઈ, જ્યારે આપણે છોડને રોપ્યો શરૂઆતમાં અને ત્યાર પછી એ કેટલા સમય પછી એ ફૂલ આપે?
0: લગભગ તો આમ છોડ આપણે જ્યાં નર્સરીથી લાવીએ ત્યારે એમને કળી ખીલેલી જ હોય છે એટલે મૂળસો મહિનામાં તો ફૂલ ચાલુ જ થઈ જાય. થોડા દરેક છોડ પરથી એક બે છોડ ફૂલ
1: મળે છે. તમે છેલ્લા 8 વર્ષથી આ ખેતી કરો છો તો એના

0: એ છોડ જે ચાલે છે કે એને બદલી નાખ્યા,
1: એને એને એ છોડ ચાલે છે. પણ મારે હવે ઈચ્છા વિચાર છે કે આટલા વર્ષ થઈ ગયા છે, હવે બધું ખીર વ્યવસ્થિત કરીને નવા છોડ રોપવા છે.
0: છેલ્લા 8 વર્ષથી એક જ છોડ ઉપર તમે એની ખેતી કરો છો, તો દર વખતે પછી ખાતર કેવી રીતે આપો અને પાણી કેવી રીતે આપો?
1: ખાતર એમને શું કરે, દર વર્ષે એપ્રિલ મે આવે ત્યારે ફરતે રિંગ કરી અને એક છોડ પર ટોપલો ટોપલો ખાતર છાણિયું નાખી દઈએ છીએ અને પાછી પૂરી લઈએ. લગભગ આખું વર્ષ અમને બહુ ઓછું ખાતર જોઈએ. છાણિયું ખાતરથી એટલા બધા સરસ ફૂલો બી લાગે કે વધારે પડતું બીજું ખાતર આપણે રાસાયણિક ખાતર વાપરવાની જરૂર લગભગ પડતી નથી. પણ થોડું થોડું કંઈક ઉરિયા કે કંઈક ડાયકે નાખી દઈએ છીએ.
0: બરાબર છે. તમારા ધ્યાનમાં કોઈક પ્રકારનો કેવા પ્રકારનો રોગ આવ્યો અને આપણી આસપાસ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે અથવા તો બીજા કેન્દ્રો છે એમાં તમે આ પ્રકારનો રોગ આવ્યો હોય અને એના નિદાન માટે અને એના નિરાકરણ માટે તમે ત્યાં ગયા છો?
1: ના, હું ખાસ કંઈ એવું લાગે કે છોડમાં મચ્છર પડી ગયા છે કે ઈયળ પડવા લાગી ત્યારે એગ્રોવાળાને વાત કરું છું તો એ દવા આપે છે, લગભગ છોડ સુધરી જ જાય છે. ને મોટાભાગે એમાં વધારે પડતો કંઈક બગડવાનું કંઈ ચાન્સીસ રહેતા નથી.
0: બરાબર છે. આ કાશ્મીરી ગુલાબના ફૂલોની ખેતી તમે કરી એની સાથે સાથે તમે ફક્ત પ્રયોગ માટે પણ કોઈક બીજી જાત વાવી જોઈ છે સાથે?
1: હા, થોડા ઇંગ્લિશ છોડ મેં રોપ્યા હતા. ઇંગ્લિશ
0: એમાં શું ફેર પડ્યો અને આ બંનેમાં શું તફાવત?
1: તફાવતમાં તો આ જે કાશ્મીરી છોડ ફૂલ કરાને એ ડેઇલી યુઝ માટે દરરોજના એને ઉપયોગ માળી લોકો લઈ છે. જ્યારે જે ઇંગ્લિશ ફૂલ કરા જ્યારે સજાવટ માટે કે સિઝન પૂરતા લગ્ન સિઝને એમાં જ એની માંગ રહી છે.
0: અચ્છા, ધારો કે ઇંગ્લિશ ફૂલ પણ તમે સાથે કરો તો તમને બંને તરફથી ફાયદો થાય એવું તમને નથી લાગતું?
1: હા, ફાયદો તો બંને તરફથી થાય છે. પણ જે ઇંગ્લિશ ફૂલ થોડા માર્કેટમાં ઓછી માંગ રહી છે ત્યારે કાશ્મીરી એ ભગવાનને ચડાવવા માટે મંદિરોમાં કે હાર બનાવવા માટે એને રોજ રોજના ઉપયોગ થાય છે.
0: અને કિંમતની દ્રષ્ટિએ કયું ફૂલ વધારે?
1: ઉત્પાદનની રીતે તો કાશ્મીરી ફૂલ બહુ લાગે છે
0: અને એની કિંમત પણ સારી આવે,
1: કિંમત પણ સારી મળશે અને બજારમાં માળી તરત લઈ લે છે.
0: બરાબર છે. છોડ આટલા અંતરે રોપ્યા પછી ખૂબ ઘણા ગીચ થઈ ગયા હોય તો એ માટે શું કરો તમે? અંદર ફૂલ ચૂંટવા માટે જઈ શકો?
1: થોડી જગ્યા આપણે આપણાથી હરાય ફરાય એટલી જગ્યા રાખીએ છીએ. નડતો હોય તો થોડી ડાળીને કટિંગ કરી નાખીએ છીએ.
0: હા, અને ગુલાબના ફૂલોને ચૂંટવાની વાત આવે તો એ ક્યારે કયા સમયમાં તમે?
1: સવારમાં આવેલા કે સાંજે 5 વાગ્યા પછી.
0: અને કઈ સિઝનમાં એ?
1: એ આખું આખું વર્ષ જ ચાલે છે.
0: આખું વર્ષ આવે,
1: લગભગ એમને અટકતું જ નથી, ચાલુ જ રહે છે.
0: ચોમાસામાં?
1: ચોમાસામાં બી બહુ વધારે પડતો વરસાદ હોય ત્યારે બધી કળી વરસાદનો વધારે પડતો હોય ત્યારે થોડી બગડે છે. પણ મોસ્ટ ઓફ એમ આખું વર્ષ એની માંગ બી રહે છે અને ફૂલ બી લાગ્યા કરે છે.
0: ચોમાસામાં વધારે વરસાદ આવે અને વધારે પાણી થઈ જાય તો છોડને કોઈ અસર થાય?
1: હા, વધારે પડતો પાણી જો જમીનમાં સંગ્રહ થતો હોય તો છોડ મરવાનો ચાન્સીસ કરો. પણ પાણી ભરાય અને નીકળી જતો હોય તો વાંધો નહીં આવે છોડને.
0: હવે આટલા વિસ્તારમાં જે તમે આ ખેતી કરી છે તો તમારો ફૂલનો ઉતાર કેટલો આવે આમ?
1: જો મોસ્ટ ઓફ ફૂલનો ઉતારો તો બહુ લાગે છે. ફૂલ આપણાથી તોડી બી નહીં રહેવાય.
0: અચ્છા,
1: આ મોટા છોડ થઈ જાય પછી તો એક છોડ પરથી 50-100 ફૂલ બી નીકળી આવે કાશ્મીરી.
0: ગુલાબની જે તમે ખેતી કરો એ ખેતી માટે હજી વધારે જાણકારી મેળવવા માટે તમે જે સોશિયલ મીડિયા છે એમાંથી તમે એની માહિતી મેળવો છો?
1: હા, ઘણીક વાર થોડુંક છાપામાં કે પુસ્તકોમાં કે એવું કંઈક આવ્યું હોય તે વાંચી લઉં છું. બાકી મીડિયાને તે મેં બહુ ઉપયોગ નથી કર્યો. મારો પોતાના અનુભવથી જ મેં એટલું આગળ કર્યું, ઉત્પાદન કર્યું છે. સૌ પ્રથમ મેં આ છોડ વાવેલા તો 10 રૂપિયા 20 રૂપિયા બી મેં માર્કેટમાં ફૂલને વેચેલો. પણ મેં હિંમત નથી હાર્યો. પછી તો દરરોજના મારે 1500, 2000, 2500, 3000 રોજના આવક મેં મેળવી. અને મહેનત થોડી તકલીફ બી પડે, વરસાદ હોય, ઠંડી હોય, ગરમી હોય તો પણ આપણે સવારમાં માળીઓને ફૂલ પહોંચાડવા જ પડે. કારણ કે એ માળી બી એ બીજાને સેલિંગ કરતો હોય દુકાને દુકાને અને કંઈ
0: બરાબર
1: બાંધેલી માર્કેટમાં.
0: તો ફૂલ ચૂંટવા માટે આમ કેટલા માણસોની તમારે જરૂર રહે છે?
1: આમ તો છે ને મોટું કામ હોય, ક્યાંય ખેડવાનું હોય, ગોળવાનું હોય ત્યારે જ માણસો લઉં છું. બાકી આ ફૂલ તોડવાના એમ નોર્મલી આનંદની વાત છે,
0: બરાબર,
1: મજા આવે છે. એટલે લગભગ હું 1-2 કલાકમાં તો એમ સ્પીડી એમ અનુભવ થઈ ગયેલો એટલે ઝડપથી તોડી કાઢું છું. મારા માણસને બોલાવું તે એમનાથી નથી થતું.
0: અને એ તોડવા માટે શું કાળજી રાખવાની?

0: કાળજીમાં તો એને વ્યવસ્થિત થેલીમાં ભરવાનું અને થોડું સ્પ્રે મારી દે પાણી તો,
1: અને એનો એની દાંડી પણ લાંબી રાખવાની.
0: નહીં, કાશ્મીરીમાં બહુ દાંડી થોડી લાંબી બહુ નહીં રહી, આ તો પેલી ઇંગ્લિશ ફૂલમાં લાંબી દાંડી રહી, પણ આમાં ખાલી
1: થોડી જ
0: આવે છે, એને હાથથી તૂટી જ જાય છે નખથી આપણે.
1: બરાબર,
0: એટલે કાંઈ કાતર બાતરનો ઉપયોગ કરવાની જરૂર નહીં.
1: હે, અને તે જ દિવસે તમે વેચી દો?
0: હા, તે જ દિવસે વેચી દે.
1: અચ્છા, તો એ બીજા ફૂલોની સરખામણીમાં ટકાઉનો સમય કેટલો?
0: ટકાઉ તો જો આપણે સવારે આપી દીધા માળીને, માળી પછી એને કંઈક ફ્રીજમાં કે બરફના અંદર રાખે, એ બે ચાર દિવસ ટકાવી રાખે છે. બાકી એને વધારે પડતી ગરમીમાં તોડી મૂકાય તો કરમાઈ જાય.
1: તો આપ ઘરે પણ કંઈક હાર કે ફૂલોની વિવિધ બનાવટો કે એવું કંઈક કરવાની ઈચ્છા છે કે કરો છો?
0: હા, હું મારે ઘર પૂરતું જરૂરિયાત પૂરતી હોય તો હું જાતે જ હું માળીને જોઈ જોઈને હું હાર ભરતા બી શીખી ગયો. હા, કરવાનો આનંદ આવે છે ખરો.
1: હા, મહેશભાઈ, તમે કાશ્મીરી ગુલાબના ફૂલોની ખેતી એ વિશે ખૂબ સારી માહિતી આપી. આપણા ખેડૂત મિત્રો જે ખાસ ધાનની ખેતી કરે છે, પછી બાગાયતોમાં આપણે ત્યાં તો આંબા છે, પછી ચીકુ છે, એની પણ ખેતી તો બધાની કરવી જોઈએ, પણ સાથે એક પ્રકારનો જો તમને આનંદ આવતો હોય તો આ ફૂલોની ખેતી પણ ખૂબ સરસ ઉત્પાદનની સાથે સાથે આનંદ પણ આપે છે, એવું મહેશભાઈનું કહેવું છે. તો ખેડૂત મિત્રો, આપ પણ કાશ્મીરી ગુલાબના ફૂલોની ખેતી કરો તો ખૂબ સારી એમાં આવક છે, ઉત્પાદન પણ ઘણું સારું છે, અને એક જ છોડ ઘણા વર્ષો સુધી ફૂલો આપે છે, અને એની સામે એટલી તકલીફ પણ નથી રહેતી, અને એમાં એટલી જીવાતો કે રોગ આવવાની શક્યતાઓ પણ ઓછી હોય છે. તો ખેડૂત મિત્રો, આપને આજનો આ કાર્યક્રમ ગમ્યો હશે, અને આપ પણ આ ફૂલોની ખેતી કરવા વિશે વિચારી શકો છો. તો મહેશભાઈ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આભાર સાહેબ. ખેડૂત મિત્ર, નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાશ્મીરી ગુલાબના ફૂલોની ખેતી એ વિશે મહેશભાઈ પટેલની હરેશ પટેલે લીધેલી મુલાકાત. મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ ગાયક કલાકાર સોલી કાપડિયા અને નિશા કાપડિયાના સ્વરમાં સુંદર મજાનું આ ગીત.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર સોલી કાપડિયા અને નિશા કાપડિયાના સ્વરમાં સુંદર મજાનું ગીત. મિત્રો, હવે સાંભળીએ પિંકી દમણિયા પાસેથી ખેતીનું અવનવું. મિત્રો, ખેતીનું અવનવું અંતર્ગત આજે આપણે પાણીનું મહત્ત્વ વિશેની માહિતી મેળવીશું. જળ એ જ જીવન. મિત્રો, પાણીનું મહત્ત્વ આપણા જીવનમાં અનેક ગણું છે. સમગ્ર પૃથ્વીવાસીઓ માટે પાણી એ જીવન જરૂરિયાત છે. આપણે કેટલી વાર એવું સાંભળ્યું કે વરસાદ પાછળ ખેંચાયો, માવઠું આવ્યું, વાદળ ફાટ્યા. આવું થવાનું કારણ શું એ કોઈ દિવસ આપણે વિચાર્યું છે ખરું? આજનો માનવી પોતાની જીવન જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુની માંગ વધારતો જ જાય છે, જેના પરિણામ સ્વરૂપ જંગલો કપાતા જાય છે અને પર્યાવરણ પર તેની માઠી અસર જોવા મળે છે. આવી જ પરિસ્થિતિ રહી તો કદાચ પીવા માટે પણ પાણી નહીં બચે, ટીપે ટીપે સરોવર ભરાય. જો મિત્રો, આપણે સાથે મળીને આ સંદર્ભમાં વિચારીએ, આગળ વધીએ તો પાણીનો બચાવ કરી શકશું. કુદરત તરફથી મળેલ અણમોલ ભેટ એટલે પાણી, જે તમામ જીવસૃષ્ટિ માટે અમૃત સમાન છે. કદાચ ખોરાક વગર થોડા દિવસ જીવી શકાય, પરંતુ પાણી વગર નહીં. પાણીનો જો કાળજીપૂર્વક ઉપયોગ કરવામાં ન આવશે, તેનો બેફામ બગાડ થતો રહેશે, તો જળ સંકટને કારણે પૃથ્વી નાશ થવાના માર્ગે જશે. એટલે આ સાચું જ કહેવાયું છે કે જલ હૈ તો કલ હૈ. મિત્રો, પૃથ્વી પર પાણીનો અખૂટ જથ્થો છે, પણ પૃથ્વી પર રહેલ કુલ પાણીના જથ્થામાંથી 97% પાણી ખારું છે, જે પીવા યોગ્ય નથી. માત્ર 3% પાણી જ પીવા યોગ્ય છે, જેમાંથી 2% પાણી તો જમીન અને વાતાવરણમાં રહેલ ભેજના સ્વરૂપે તથા બરફ સ્વરૂપે રહેલ છે. એટલે ખરેખર જોઈએ તો 1% પાણી જ માણસના ઉપયોગમાં આવે એવું છે. પૃથ્વી પર વસતા બધા જીવો માટે જીવંત રહેવા વાયુ પછી પાણી જ બીજી સૌથી મોટી જરૂરિયાત છે. નહાવા, કપડાં, વાસણ, ઘર, ગાડી, પશુ પંખીઓને પીવા માટે, છોડ વૃક્ષો માટે પાણી ખૂબ જ ઉપયોગી છે. આજના આધુનિક યુગના ઉદ્યોગોને પણ વિવિધ પ્રક્રિયામાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. પાણી વગર સિંચાઈ શક્ય નથી. સિંચાઈ વગર ખેતીની ઉત્પાદકતા ઘટી જાય છે અને જગતને ભૂખમરો પણ ભાડામાં લઈ લે એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. મિત્રો, આપણા ઘરે આવેલ બોરને પણ ચોમાસા દરમિયાન રિચાર્જ કરવા જોઈએ. ખેતરમાં આવેલા કૂવાને પણ ચોમાસામાં વહી જતા પાણી દ્વારા રિચાર્જ કરવાની સુવિધા હોવી જોઈએ કે વિકસાવવી જોઈએ. કૂવા રિચાર્જ દ્વારા ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવી શકાય છે. ગામડામાં ખેત તલાવડી બનાવવી જોઈએ. જો તળાવ હોય તો તેને ઊંડા કરી પાણીનો સંગ્રહ કરી સિંચાઈ કરી શકાય. ઉપરાંત નદીને આડે ચેક ડેમો બનાવીને મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી શકાય. વરસાદના વહી જતા પાણીનો સંગ્રહ કરવાનો આ ખૂબ સારો ઉકેલ છે. વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ, જેથી વરસાદ વધુ આવે તેમજ પ્રદૂષણ પણ ઘટે. જંગલોને કપાતા અટકાવવા જોઈએ. વરસાદ જ પૃથ્વી પરના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. પીવાલાયક પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ અંગે જાગૃતિ

0: લાવી આ કાર્યને એક અભિયાનની જેમ ઉપાડવું જોઈએ. મિત્રો, આપણા સૌનો સહિયારો પ્રયાસ જળ સંકટને ટાળી શકે છે. જળ છે તો જીવન છે, જળનું જતન કરો, જળની કિંમત સમજો. તો મિત્રો, ખેતીનું અવનવું અંતર્ગત આજે બસ આટલી માહિતી. વધુ અને રસપ્રદ માહિતી અમે આપને આવનાર કાર્યક્રમમાં જણાવીશું.
1: મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ ગાયક કલાકાર વિરાજ અને બીજલ ઉપાધ્યાયના સ્વરમાં સુંદર મજાનો આ ગરબો.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગરબો. ગાયક કલાકાર હતા વિરાજ અને બીજલ ઉપાધ્યાય. મોસમ અંગેની જાણકારી મેળવીએ. મોસમ વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં રેડ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગીર, સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયચા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતાને વિશ્વ માટે લાભદાયી ગણાવ્યા. આર્થિક સુરક્ષા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે કરાર. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પુનઃ સમર્થન મળ્યું. ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત જાપાનના સંબંધ અતિ વિશેષ છે અને આર્થિક ભાગીદારીની સફળતાના અનેક ઉદાહરણ ઉપલબ્ધ છે. નવી દિલ્હીમાં ભારત જાપાન સંયુક્ત આર્થિક મંચમાં શ્રી મોદીએ કહ્યું હતું કે જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતા સાથે આવતા સમગ્ર વિશ્વને લાભ થાય છે. તેમણે કહ્યું, ભારત અને જાપાને આજે આર્થિક સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં સમજૂતી કરાર કર્યા છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાએ તાકાઇચી સાથે વાર્ષિક શિખર સંમેલન સ્તરનો સંવાદ પણ કર્યો. ત્યારબાદ સંયુક્ત સંવાદદાતા સંમેલનને સંબોધતા શ્રી મોદીએ કહ્યું હતું કે ભારત અને જાપાનની દ્વિપક્ષીય ભાગીદારીએ વર્તમાન સમયે પણ સામૂહિક વિશ્વાસ જાળવી રાખ્યો છે. શ્રી મોદીએ સ્વતંત્ર અને ખુલ્લા હિન્દ પ્રશાંત ક્ષેત્ર બંને દેશની પરસ્પર પ્રાથમિકતા હોવાનું પણ જણાવ્યું હતું.
1: आज भारत और जापान दोनों ही विश्व की सबसे बड़ी इकोनॉमीज में से हैं. एक फ्री, प्रॉस्परस और रूल्स बेस्ड इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता है. क्षेत्र की सबसे बड़ी डेमोक्रेटिक और मार्केट इकोनॉमीज के रूप में आज हमने कई महत्वपूर्ण पहल की है. इनसे हम मिलकर पूरे क्षेत्र में शांति, स्थिरता और प्रगति का मार्ग प्रशस्त करेंगे.
0: આ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રમાં બંને દેશે ભારત અને જાપાન વચ્ચે પહેલી સહવિકાસ પરિયોજના પર એક સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાએ તાકાઇચીએ નવી દિલ્હીમાં સંવાદ દરમિયાન અનેક ક્ષેત્રમાં પરસ્પર સંબંધ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. નવી દિલ્હીમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું હતું કે બંને નેતાએ એ સ્વીકાર કર્યો કે આ વિશ્વાસનો સંબંધ છે અને વાતચીતમાં આ વિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો. આજના સંવાદથી ઉર્જા અને આર્થિક સુરક્ષા સહિતના ક્ષેત્રમાં સારા પરિણામ મળ્યા છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે ભારત પોતાની રિફાઇનરી ક્ષમતાનું ઝડપથી વિસ્તરણ કરી રહ્યું છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પુરીએ કહ્યું હતું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે. તેમણે કહ્યું, 10 વર્ષના સમયગાળા બાદ પહેલી ગ્રીન ફિલ્ડ રિફાઇનરી સ્થાપિત કરવામાં આવી રહી છે. પશ્ચિમ એશિયા સંઘર્ષ દરમિયાન ભારત દ્વારા સ્થિતિનો સામનો કરવા અંગે શ્રી પુરીએ કહ્યું હતું કે સરકારે લાંબા સમય સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતને નિયંત્રિત કરી અને તેના પર લગાવેલો વેરો પણ ઘટાડ્યો. સરકારે હંમેશા નાગરિકોના હિતને પ્રાથમિકતા આપી હોવાનું પણ શ્રી પુરીએ જણાવ્યું હતું. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે દિલ્હીના તમામ વિસ્તાર સહિત ગુજરાત, ઉત્તરપ્રદેશ

0: મધ્યપ્રદેશ, હરિયાણા અને પંજાબના મોટાભાગના વિસ્તાર તથા રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં આગળ વધી રહ્યું છે. દરમિયાન પાટનગરમાં વરસાદથી ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણથી પણ ઘણી રાહત મળી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 2-3 દિવસમાં ચોમાસું ઉત્તર ભારતના અન્ય કેટલાક વિસ્તારમાં આગળ વધી શકે છે, જ્યારે પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગ માટે ભારે વરસાદની આગાહીને જોતા યલો એલર્ટ અપાયું છે. ગ્રામીણ વિકાસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વિકસિત ભારત જીરામજી અધિનિયમ 2025 દેશમાં રોજગાર સુનિશ્ચિત કરવા, ગ્રામીણ આજીવિકાને મજબૂત બનાવવા અને ગામડાઓના વિકાસમાં ઝડપ લાવવાની દિશામાં મહત્વનું પગલું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની સાથે તિરુપતિ જિલ્લાના મુક્કાવરીપલ્લી ગામમાં વિકસિત ભારત જીરામજી અધિનિયમ 2025નો શુભારંભ કરાવતા શ્રી ચૌહાણે કહ્યું હતું કે કોઈપણ ગરીબ શ્રમિક બેરોજગાર ન રહે અને તેને રોજગારી મળી રહે તે આ યોજનાનો ઉદ્દેશ છે.
1: મનરેગા મેં કેવલ 100 દિન રોજગાર મિલતા થા, વિકસિત ભારત જીરામજી યોજના મેં પૂરે 125 દિન મજદૂર કો રોજગાર મિલેગા. ઓર રોજગાર દેને કી બાત પ્રધાનમંત્રી એસે નહીં કહે રહે. પહેલે સાલ હી વિકસિત ભારત જીરામજી યોજના મેં કેન્દ્ર ને જો અપના પૈસા દિયા હૈ વો હૈ 95,600 કરોડ રૂપિયા ઓર રાજ્યો કા 40% શેર મિલેગા. તો એક સાલ મેં ખર્ચ હોંગે 1,51,282 કરોડ રૂપિયા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું, રોકાણ ભારત અને જાપાનની વ્યૂહાત્મક ભાગીદારીનું એક મુખ્ય સંચાલક બનીને ઉભર્યું છે અને તેનાથી દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત થવાની આશા છે. એક ખાનગી ટેલિવિઝન ચેનલ દ્વારા યોજાયેલા એશિયાની સદીને આકાર આપવાના વિષય પર ભારત જાપાન વ્યૂહાત્મક સંવાદને સંબોધતા તેમણે આ વાત કહી હતી. શ્રી ગોયલે કહ્યું કે ભારતના કુશળ કાર્યદળ માટેની તક ખુલી રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારનું ધ્યાન તમામ લોકો માટે સમાન વિકાસ સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત છે. શ્રી ગોયલે જાપાનની સાથે ભારતની વધતી ભાગીદારી અને તેના વિવિધ મુક્ત વેપાર સમજૂતી કરાર તથા પશ્ચિમ એશિયા સંઘર્ષની અસરથી સર્જાતી સ્થિતિથી સંબંધિત અન્ય મુદ્દાઓ પર પૂછાયેલા પ્રશ્નોના પણ જવાબ આપ્યા હતા. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના લાંબા સમયથી ચાલતી આવતા પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરીથી સમર્થન મળ્યું છે. 140 સભ્યો દ્વારા સ્વીકારાયેલી સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદ વિરોધી વ્યૂહરચનાની 9મી સમીક્ષામાં સભ્યો દેશોને આગ્રહ કરાયો કે તેઓ ભારત દ્વારા 3 દાયકા પહેલા પ્રસ્તાવિત સંમેલનને અંતિમ સ્વરૂપ આપવા શક્ય તમામ પ્રયાસ કરે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે આતંકવાદ સામે લડવામાં એક સાથે 2 માપદંડ ન અપનાવવા પર ભાર આપતા ગુનેગારો, નાણાકીય સહાયકો અને પ્રાયોજકોને જવાબદાર ઠેરવવા હાકલ કરી.
2: India has been a victim of cross-border terrorism for decades.
3: भारत दशकों से सीमा पार आतंकवाद को झेल रहा है. हमने इसकी भारी कीमत चुकाई है. इसी अनुभव के चलते भारत ने आतंकवाद को कतई बर्दाश्त न करने की नीति अपनाई है. आतंकवाद के सभी रूपों और तरीकों की निंदा की जानी चाहिए. भारत ने आतंकवाद के लिए फंडिंग को रोकने पर वैश्विक ध्यान केंद्रित करने की दिशा में काम किया है. भारत का मानना है कि आतंकवाद विरोधी प्रयासों को राजनीति से प्रेरित बयानों से कमजोर नहीं किया जाना चाहिए.
2: We must address the conditions conducive to the spread of terrorism.
0: ફૂટબોલ ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે રાત્રે ઇંગલવુડમાં સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો થશે, જ્યારે ટોરન્ટોમાં પોર્ટુગલ અને ક્રોએશિયા તથા આવતીકાલે સવારે વેનકુવરમાં સ્વિટ્ઝરલેન્ડ અને અલ્જીરિયા વચ્ચે મેચ રમાશે. આ પહેલા આજે બેલ્જિયમે સેનેગલને 3-2 હરાવી રાઉન્ડ ઓફ

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતાને વિશ્વ માટે લાભદાયી ગણાવ્યા. આર્થિક સુરક્ષા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે કરાર. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પુનઃ સમર્થન મળ્યું. ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સૂચના. રેકોર્ડિંગ એન્જિનિયર છે અનુશ્રી ગુપ્તા. પ્રથમ સાંભળીએ હેમંતી શુક્લા અને ઋષિકા. પ્રસ્તુતકર્તા ઝુબેર ખાન. ઇનસે મિલી.